નમસ્કાર સુપ્રભાત શ્રોતા મિત્રો, ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. આજે સોમવાર તારીખ 15 જૂન 2026, વિક્રમ સંવત 2082, અધિક જેઠ વદની અમાસ. મિત્રો, અત્યારે 5:57 થઈ રહી છે. આજનો આપનો દિવસ શુભ હો એવી મંગળ કામનાઓ સાથે સભાનો શુભારંભ મંગળ ધ્વનિ સાથે કરીએ.

પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. શ્રોતા મિત્રો, હવે થોડી જ વારમાં આપ સાંભળશો દિલ્હી કેન્દ્ર પરથી પ્રસારિત થતા હિન્દી સમાચાર.

આકાશવાણી અમદાવાદ વડોદરા રજૂ કરીશું ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. કાર્યક્રમમાં પ્રથમ સાંભળીશું શ્રીરામ ભજન, સ્વર જનાર્દન રાવલનો.

હમણાં આપે સાંભળી પુરુષોત્તમની રચના દીપક જોશીના અવાજમાં. અર્ચના કાર્યક્રમના અંતમાં સાંભળીશું શિવભજન અનાર કઠિયારાના સ્વરમાં.

શ્રોતા મિત્રો, હવે જોડાઈશું વડોદરા કેન્દ્ર સાથે અને સાંભળીશું લઘુ ચિંતનાત્મક વાર્તાલાપનો કાર્યક્રમ અમૃતધારા થોડી જ ક્ષણોમાં.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા અમૃત ધારા, જેમાં સાંભળીએ રેખા ભટ્ટને. વિષય છે આનંદનું ઐશ્વર્ય.
1: આનંદ એ એક એવી અનુભૂતિ છે જે અવર્ણનીય છે. આપણા જીવનમાં બનતા જુદા જુદા પ્રસંગોએ જુદી જુદી અનુભૂતિ થાય છે, અને આવા જુદા જુદા પ્રકારના આનંદની અનુભૂતિ આપણા જીવનને પુલકિત પ્રફુલ્લિત બનાવે છે. જીવનમાં ઘણીવાર એવી ક્ષણો પણ આવે છે જ્યારે આઘાતની લાગણી તીવ્ર બને છે, અને ક્યારેક તેમાંથી તીવ્ર હતાશાનો જન્મ થાય છે. જ્યારે આનંદની લાગણીનો સદંતર અભાવ હોય ત્યારે જ હતાશાની લાગણી જન્મે છે. જ્યારે ઉત્સાહ મંદ પડી જાય ત્યારે આપણને હતાશા તીવ્રતાથી ઘેરી વળે છે. આનંદરૂપી ખજાનો જેમને મળી ગયો હોય તેઓ સતત કાર્યરત રહે છતાં તેમને થાક લાગતો નથી. માનવીને પોતાની મનપસંદ પ્રવૃત્તિ કરવામાં તીવ્ર આનંદની અનુભૂતિ થાય છે. સંગીતકાર, ચિત્રકાર, કવિ જેવા કલાકારો પોતાની મનપસંદ પ્રવૃત્તિ કરતા કરતા અચાનક જ કોઈ જુદી દુનિયામાં ચાલ્યા જાય છે. વાંચન, મનન, ચિંતન કરતા કરતા પણ માનવી આવી જુદી દુનિયામાં પ્રવેશતો હોય છે. આનંદનો આવો વિશિષ્ટ અનુભવ ક્ષણ માત્રનો જ હોય કે લાંબો પણ હોય, અતિ તીવ્ર પણ હોય અને ઓછો તીવ્ર પણ હોય, છતાં તે આહલાદક તો હોય જ. માનવી પોતાના મનની બેચેની દૂર કરવા સતત પ્રયત્નશીલ હોય છે. પોતાની બેચેની દૂર કરવા હિલ સ્ટેશન પર ફરવા જાય, કાશ્મીર જાય, દરિયા કિનારે જાય, ત્યાં કુદરતી સૌંદર્યનો ખજાનો હોય પણ આનંદનો ખજાનો ન હોય. આ આનંદની અનુભૂતિ તો અંતરમાંથી જ પ્રગટે છે. પૈસાદાર માનવી આનંદ અને શાંતિની શોધ માટે યુરોપ, અમેરિકા, સ્વિટ્ઝરલેન્ડ ગમે ત્યાં જાય, પરંતુ ખાલી હાથે પાછો ફરે. આપણે આપણા મનને આનંદિત પ્રફુલ્લિત કરવા અનેક પ્રયત્નો કરીએ. રેડિયો સાંભળીએ, ટીવી જોઈએ, પુસ્તકો વાંચીએ, પિક્ચર જોઈએ, પણ બધું જ નકામું, ફોગટ જતું હોય, અને જે આનંદની શોધ કરતા હોઈએ તે તો દૂર ને દૂર જ ભાગે. કારણ કે જ્યારે માનવી આનંદની શોધ બહાર કરતો હોય છે ત્યારે એ આનંદ તો તેના અંતરમાં મનમાં હોય છે. જેમ કસ્તુરી મૃગ સુગંધની શોધ બહાર કરે છે જ્યારે સુગંધ તેની નાભીમાં જ હોય છે, તેમ આપણે પણ આનંદની શોધ બાહ્ય જગતમાં કરીએ છીએ જ્યારે આનંદ તો આપણી અંદર જ હોય છે. આ સૃષ્ટિના ભરપૂર આનંદને માણવા માટે આપણા મનને સજ્જ કરવું જરૂરી છે. જે લોકોનું મન સ્વચ્છ અને સજ્જ હોય તેને નાનામાં નાની બાબતોમાંથી પણ આનંદ મળે. જેમ કે નાનું બાળક મેઘધનુષ્ય જોઈને પણ આનંદથી નાચી ઉઠે છે. સૃષ્ટિની નાનામાં નાની વસ્તુઓ, જીવનની સાદામાં સાદી ક્રિયાઓ આનંદથી ભરપૂર છે. તેનો આસ્વાદ લેવાની ક્ષમતા આપણામાં હોવી જોઈએ. જગતની બાહ્ય સૃષ્ટિમાં સૌંદર્ય છે, ધ્વનિ છે, રૂપ છે, રંગ છે, પરંતુ એ જ આનંદ નથી. માનવીમાં સૌંદર્યને, મધુરપને, રૂપને, રંગને માણવાની ક્ષમતા છે, પરંતુ એ ક્ષમતા પોતે આનંદ નથી. આ બંનેના સંયોજનમાંથી જ બાહ્ય સૃષ્ટિ સાથેના માનવ મનના કોઈ અગમ્ય મિલનમાંથી જ આનંદનું નિર્માણ થાય છે. આનંદ એ તો વૃક્ષ જેવો છે જેનો ઉત્તરોત્તર વિકાસ થતો હોય. આનંદનો ભંડાર અખૂટ છે. જેને એકવાર મળી જાય તો ધન્ય થઈ જવાય. પછી દુનિયાની દરેક ચીજ, જીવનની દરેક ક્રિયા આનંદદાયક જ લાગે અને આનંદની શોધ ન કરવી પડે. સમગ્ર સૃષ્ટિ તેને માટે આનંદનું ઘર બની જાય. વૃદ્ધાવસ્થામાં પણ મનને સતત પ્રવૃત્તિશીલ રાખનારને સહજ રીતે જ આનંદની અનુભૂતિ થાય, અને તે આનંદના પરિણામ સ્વરૂપ પરમાત્માની અનુભૂતિ પણ થાય. આનંદ, આનંદ, પરમ આનંદ એ જીવનનું સાફલ્ય.

0: આનંદનું ઐશ્વર્ય આ વિષય પર રેખા ભટ્ટને આપ સાંભળી રહ્યા હતા અમૃતધારામાં, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર અપ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. શ્રોતા મિત્રો, રજૂ કરીએ છીએ હિન્દી ફિલ્મ સંગીત. મિત્રો, કાર્યક્રમમાં પ્રથમ સાંભળીએ ચલતી કા નામ જિંદગી ફિલ્મનું ગીત. રચના છે નૂર દેવાસીની, સંગીત આપ્યું છે કિશોર કુમારે અને ગાયક કલાકારો છે કિશોર કુમાર અને મહેન્દ્ર કપૂર.
2: અરે બમ બમ.

0: पर अब ये भी तो बता दो कि आकाशवाणी से संपर्क कैसे करूं।
1: बहुत आसान है, मैं बताती हूँ। नंबर नोट करो, 8700014242।
0: ओ 8700014242। लो अभी फोन लगाता हूँ 8700014242 पर।
2: હવે સાંભળીએ લતા મંગેશકર અને મોહમ્મદ રફીના યુગલ સ્વરમાં દિલ તેરા દીવાના ફિલ્મનું ગીત. ગીતકાર છે હસરત જયપુરી અને સંગીતકાર છે શંકર જયકિશન.

0: પરીક્ષા સ્કીમના ટેલી લો, ન્યાય બંધુ, કાયદાકીય સાક્ષરતા અને જાગરૂકતાના કાર્યક્રમમાં જોડાઓ. કાયદાકીય મદદ ટેલી લોના ટોલ ફ્રી નંબર 1-4-4-5-4 અને વેબસાઇટ www.tally-law.in પરથી મેળવી શકાય છે.
1: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
2: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજ્યો?
1: એ બરાબર. મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
3: આપ

આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ. આપ સાંભળી રહ્યા છો હિન્દી ફિલ્મ સંગીત. શ્રોતા મિત્રો, કાર્યક્રમમાં હવે સાંભળીએ ફકીરા ફિલ્મમાં કલાકાર લતા મંગેશકરને. ગીતકાર અને સંગીતકાર છે રવિન્દ્ર જૈન.

0: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે, અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: મિત્રો, અંતમાં સાંભળીએ મોહમ્મદ રફી અને આશા ભોસલેને. રચના છે SH બિહારીની, સંગીત આપ્યું છે OP નૈયરે, અને ફિલ્મ છે કશ્મીર કી કલી.

આપ સાંભળી રહ્યા હતા હિન્દી ફિલ્મ સંગીત. આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. મિત્રો, હવે સાંભળશો સંસ્કૃત સમાચાર આકાશવાણીના અમદાવાદ કેન્દ્ર પરથી. બસ હવે થોડી જ વારમાં.

આપ સાંભળી રહ્યા હતા શ્રી રામચરિત માનસ ગાન. આજની ચોપાઈના ગાયક કલાકાર હતા શોભના રાવ, સંગીત નિયોજક હતા સતીશ ભાટિયા. આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. મિત્રો, હવે સાંભળશો પ્રાદેશિક સમાચાર આકાશવાણીના અમદાવાદ કેન્દ્ર પરથી.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ઉદ્યોગોને વધુ વેગવંતુ બનાવવા રાજ્ય સરકાર આજે નવી ઔદ્યોગિક નીતિ 2026ની જાહેરાત કરશે. 12 વર્ષ વિકાસના વિશ્વાસના જનકલ્યાણના અભિયાન અંતર્ગત મહેસાણામાં નાગરિકો સાથે મુખ્યમંત્રીએ સંવાદ સાધ્યો. ગુજરાત અને રાજસ્થાનને જોડતી અમદાવાદ બિકાનેર ટ્રેનનો આરંભ થશે. રાજ્યમાં આગામી 7 દિવસ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળે વરસાદની શક્યતા અને આઈસીસી મહિલા વિશ્વકપની મેચમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું. સમાચાર વિગતવાર. ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ઔદ્યોગિક વિકાસને નવી ગતિ અને નવી દિશા આપનારી ઔદ્યોગિક નીતિ 2026નું આજે અનાવરણ થશે. ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે યોજાનારા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા રાજ્યના નવા ઔદ્યોગિક વિકાસ રોડમેપનું લોકાર્પણ કરવામાં આવશે. નવી નીતિ ઔદ્યોગિક વિકાસને વેગ આપવા, રોકાણો આકર્ષવા, નવીનતાને પ્રોત્સાહન આપવા, રોજગારીની તકો ઊભી કરવા અને ભારતના અગ્રણી ઔદ્યોગિક અને રોકાણ સ્થળ તરીકે ગુજરાતની સ્થિતિને મજબૂત બનાવવા માટે એક સર્વાંગી રોડમેપ પ્રદાન કરશે તેવી અપેક્ષા છે. આગામી ઔદ્યોગિક નીતિમાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને વધુ સરળ બનાવવું, અદ્યતન ઉત્પાદન ક્ષમતાઓને પ્રોત્સાહન આપવું, એમએસએમઈ ક્ષેત્રને વધુ મજબૂત બનાવવું, ટેકનોલોજી આધારિત ઉદ્યોગોને પ્રોત્સાહન તેમજ ઉભરતા અને ઉચ્ચ વિકાસ સંભાવના ધરાવતા ક્ષેત્રોમાં રોકાણ માટે અનુકૂળ વાતાવરણ ઊભું કરવાના મુદ્દાઓને વિશેષ પ્રાધાન્ય

0: ને આપવામાં આવે તેવી સંભાવના છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 12 વર્ષ વિકાસના વિશ્વાસના જનકલ્યાણના અભિયાન અંતર્ગત મહેસાણામાં નાગરિકો સાથે તેમના નિવાસસ્થાને જઈને મુલાકાત કરી. શ્રી પટેલે આ જનસંપર્ક દરમિયાન મહેસાણાના શિક્ષણવિદો, ઉદ્યોગપતિઓ અને સામાજિક અગ્રણીઓની રૂબરૂ મુલાકાત લીધી. વિવિધ ક્ષેત્રના તજજ્ઞોના નિવાસસ્થાને પહોંચી મુખ્યમંત્રીએ રાજ્યની વિકાસયાત્રા અને જનકલ્યાણની યોજનાઓ અંગે ચર્ચા કરી. કેન્દ્ર સરકારને 12 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થતા આ સમયગાળા દરમિયાન વિવિધ વિકાસના કાર્યો થઈ રહ્યા છે, જેમાં તાપી જિલ્લાના વડામથક વ્યારાનગરમાં પણ અનેકવિધ વિકાસ કાર્યો થયા છે. વિકાસપથ અંતર્ગત સરકાર દ્વારા થયેલ વિકાસ કાર્યોના નિરીક્ષણ અર્થે કેબિનેટ મંત્રી નરેશ પટેલ સહિત રાજ્યકક્ષાના મંત્રી, ધારાસભ્ય અને અન્ય હોદ્દેદારો દ્વારા વ્યારાના વિવિધ વિસ્તારોમાં થયેલ વિકાસ કાર્યોનું નિરીક્ષણ કર્યું હતું. રાજ્યમંત્રી નરેશ પટેલે કહ્યું કે નાગરિકોને સુવિધાઓ પૂરી પાડવા માટે સરકાર દ્વારા વિવિધ વિકાસના અનેક કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે.
1: ઓડિટોરિયમની અંદર જે રીતેનો રિનોવેટ થયા પછી 600 થી પણ વધારે સિટિંગ સાથેનો હોલ ઉપલબ્ધ હોવાના કારણે એ પછી પ્રાઇવેટ કાર્ય થતા હશે કે સરકારના કોઈ કાર્ય થતા હશે એમાં પૂરેપૂરો સારી રીતે એનો ઉપયોગ થાય છે. વ્યારાની અંદર ખૂબ સારી આ સુવિધા ઉપલબ્ધ થઈ છે. મને વિશ્વાસ છે કે જે રીતે ઓડિટોરિયમ થયો છે એ જ રીતે બધા જ કામો ખૂબ સારી રીતે થયા હશે.
0: ડાંગ જિલ્લામાં પણ 12 વર્ષ વિશ્વાસના વિકાસના અને જનકલ્યાણના અંતર્ગત નાયબ મુખ્યદંડક વિજય પટેલના માર્ગદર્શન હેઠળ પ્રગતિ પથયાત્રાનું આયોજન કરાયું. યાત્રા દરમિયાન જિલ્લાના વિવિધ મહત્વપૂર્ણ વિકાસ કાર્યો અને જાહેર સુવિધા કેન્દ્રની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરવામાં આવી. અમરેલી જિલ્લામાં પ્રભારી મંત્રી અને કૃષિમંત્રી જીતુ વાઘાણી અને રાજ્યમંત્રી કૌશિક વેકરિયાની ઉપસ્થિતિમાં પ્રગતિ પથયાત્રા અને વિકસિત ભારત સંકલ્પ સંમેલન યોજાયું, જેમાં જિલ્લાના વિવિધ મહત્વપૂર્ણ વિકાસ કાર્યો, સ્થળો અને જાહેર સુવિધા કેન્દ્રોની મુલાકાત લઈ વિકાસલક્ષી કામગીરીની સમીક્ષા કરવામાં આવી. ગુજરાત અને રાજસ્થાનના લોકોને ટૂંક સમયમાં એક નવી રેલ સેવાની ભેટ મળવા જઈ રહી છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ટૂંક સમયમાં અમદાવાદ બિકાનેર એક્સપ્રેસને લીલી ઝંડી આપશે. આ નવી રેલ સેવા અમદાવાદ અને બિકાનેર વચ્ચે સીધી, ઝડપી અને સુવિધાજનક રેલ કનેક્ટિવિટી પૂરી પાડશે. આ નવી એક્સપ્રેસ ટ્રેન પશ્ચિમ ભારતના 2 મહત્વપૂર્ણ પ્રવાસન ક્ષેત્રોને પરસ્પર જોડશે. હવે ગુજરાતના પ્રખ્યાત સાબરમતી રિવરફ્રન્ટ, મોઢેરા સૂર્યમંદિર, પાટણની રાણીની વાવ અને અમદાવાદની સમૃદ્ધ વારસાગત સંસ્કૃતિનો આનંદ માણવો હોય કે રાજસ્થાનના ભવ્ય જૂનાગઢ કિલ્લો, કરણી માતા મંદિર, લાલગઢ પેલેસ તેમજ બિકાનેરની સમૃદ્ધ સંસ્કૃતિ અને રણપ્રદેશના પર્યટનનો અનુભવ કરવો હોય તો આ નવી એક્સપ્રેસ ટ્રેન મુસાફરોને સુવિધાજનક અને સીધી રેલ કનેક્ટિવિટી ઉપલબ્ધ કરાવશે. રાજ્યમાં આગામી 7 દિવસ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળે વરસાદની હવામાન વિભાગે શક્યતા દર્શાવી છે. સૌરાષ્ટ્ર કચ્છમાં પહેલા 3 દિવસ બાદ છૂટાછવાયા સ્થળે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રી યાદવે જણાવ્યું કે પવનની દિશા દક્ષિણ પશ્ચિમની રહેવાની સંભાવના છે અને રાજ્યના તાપમાનમાં મોટો ફેરફાર જોવા નહીં મળે. તેમણે ઉમેર્યું હતું કે ગુજરાતમાં ચોમાસાનું આગમન 15 જૂને થતું હોય છે, જેમાં વિલંબ થઈ રહ્યો છે.
2: आने वाले 7 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फर्स्ट टाइम हम उसमें गुजरात रीजन में आइसोलेटेड प्लेसेस पे आने वाले 7 दिनों के लाइट और मॉडरेट रेन का पूर्वानुमान है और सौराष्ट्र और कच्छ में डे 1, डे 2, डे 3 में ड्राई वेदर प्रिवेल करेगा. उसके बाद डे 4 से लेकर डे 7 तक आइसोलेटेड प्लेसेस पे लाइट और मॉडरेट रेन का पूर्वानुमान है.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને મારા એક્સ હેન્ડલ AIR_ABID ને ફોલો કરશો. વલસાડ જિલ્લામાં ગાંજાના ગેરકાયદેસર વેપાર માટે સામે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. વલસાડ સિટી પોલીસે એક આરોપીની ધરપકડ કરી તેની પાસેથી ગાંજો, રોકડ રકમ, મોબાઈલ ફોન અને ઓટો રિક્ષા સહિત કુલ 2 લાખ કરતાં વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જ્યારે એક આરોપી ફરાર થઈ ગયો છે. પોલીસ તપાસ મુજબ આરોપી ગાંજાનું છૂટક વેચાણ કરવા માટે નાની પડીકીઓ તૈયાર કરતો હતો. બાતમીના આધારે પોલીસે દરોડો પાડી આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. ફરાર અને વોન્ટેડ આરોપી પ્રશાંત તિવારીની શોધખોળ પણ તેજ કરવામાં આવી છે. આઈસીસી મહિલા T20 વર્લ્ડ કપમાં ભારતે બર્મિંગહામના એજબેન્ટનમાં ગ્રુપ એ ક્રિકેટમાં પાકિસ્તાનને 64 રનથી હરાવ્યું. ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો. ભારતે પાકિસ્તાનને 171 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં પાકિસ્તાન 17 ઓવરમાં 106 રન જ બનાવ્યો.

0: આવી શક્યું. ભારતે નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટે 170 રન બનાવ્યા. સ્મૃતિ મંધાનાએ 44 બોલમાં 68 રન બનાવીને સૌથી વધુ રન બનાવ્યા. અગાઉ દીપ્તિ શર્માને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી. દિવસના બીજા મુકાબલામાં બાંગ્લાદેશે નેધરલેન્ડ પર 6 વિકેટથી વિજય મેળવ્યો. બેટિંગ કરવાનો નિર્ણય લેતા નેધરલેન્ડ્સે નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટે 138 રન બનાવ્યા. જવાબમાં બાંગ્લાદેશે 19.1 ઓવરમાં 4 વિકેટે 141 રન બનાવીને આરામથી લક્ષ્યનો પીછો કર્યો. જુઈરિયા ફરદોસને 33 બોલમાં 50 રનની મેચ વિનિંગ ઇનિંગ માટે પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી. આ એક મહિના સુધી ચાલનારી ટુર્નામેન્ટ સમગ્ર ઇંગ્લેન્ડ અને વેલ્સમાં રમાઈ રહી છે અને ફાઇનલ મેચ 5 જુલાઈએ લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાશે. જામનગર જિલ્લા હોમગાર્ડ્સે જામનગરના સહયોગથી પર્યાવરણીય સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે વિવિધ સ્થાનિક વૃક્ષોના બીજનો ઉપયોગ કરીને 12,000થી વધુ સીડ બોલ તૈયાર કર્યા છે, જે ચોમાસા દરમિયાન વાવેતર માટે વન વિભાગને સોંપવામાં આવશે તેમ જામનગરના ગિરીશ સરવૈયાએ જણાવ્યું હતું.
1: કે જો હરિયાલી ક્રાંતિ કા જો વિચાર હે ઉસમે ભી હમ સહભાગી હોવે ઇસલિયે હમ લોગ 12 સાલ કે તહત હમ 12,000 સીડ્સ બોલ બના રહે હૈ તો એ સીડ્સ બોલ કે અંદર હમ અલગ અલગ પેડ કે જો બીજ આતે હૈ વો બીજ લેકે ઉસમે મિટ્ટી ઓર ખાતર મિલા કે ઉસકે લડ્ડુ કે જૈસે હમ બનાયેંગે વન વિભાગ યાની કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ કો દેંગે ઓર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જો હૈ વો બારિશ સે પહેલે જહાં ભી ખુલ્લી જગહ હોગી જી વહાં પર યે બોલ વો ડાલ દેંગે યે બોલ ડાલને કે બાદ જબ બારિશ હોગી તો યે બારિશ મે યે બોલ અપને આપ ઇસમે સે જો બીજ નીકળેંગે ઓર અપને આપ ઇસમે સે પેડ બન જાયેંગે.
0: પ્રથમ જ્યોતિર્લિંગ ગીર સોમનાથ ખાતે અધિક જેઠ માસના અંતિમ ચરણમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. અધિક માસના અંતિમ ચરણમાં પ્રતિદિન 1 લાખથી વધુ ભક્તો દર્શને આવી રહ્યા છે. માસિક શિવરાત્રિના દિવસે શ્રી સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવનાર ભાવિકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે સનાતન ધર્મમાં અધિક માસને ધર્મ કર્મ અને પુણ્ય અર્જનનો પવિત્ર મહોત્સવ કહેવામાં આવે છે. આજે સોમવતી અમાસના દિવસે અધિક માસની પૂર્ણાવતી થઈ રહી છે ત્યારે શ્રી સોમનાથ મહાદેવના દર્શને આવનાર લાખો ભક્તોની સુવિધા માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સુરક્ષા, દર્શન અને વ્યવસ્થાપન માટેની સુદૃઢ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. વિશ્વ રક્તદાતા દિન નિમિત્તે ગઈકાલે જામનગરમાં તળાવ નજીક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરના રક્તદાતાઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રક્તદાન કર્યું હતું. જામનગરની તમામ લાયન્સ ક્લબ તેમજ જામનગરની તમામ જાયન્ટ્સ ગ્રુપ દ્વારા શહેરની જામનગર વોલિયન્ટરી બ્લડ બેંકને સાથે રાખીને શહેરના પ્રસિદ્ધ રણમલ તળાવ ખાતે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મહેસાણાની ઐતિહાસિક અને પ્રાચીન નગરી વડનગરમાં આવેલા હાટકેશ્વર મહાદેવ મંદિરમાં ટ્રસ્ટીઓને બરખાસ્ત કરી ચેરિટી કમિશનરની વહીવટીદાર તરીકે નિમણૂક કરવામાં આવી. હવે આગામી 6 મહિનામાં ચૂંટણી દ્વારા મંદિરના નવા ટ્રસ્ટીઓની નિમણૂક કરાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ઉદ્યોગોને વધુ વેગવંતુ બનાવવા રાજ્ય સરકાર આજે નવી ઔદ્યોગિક નીતિ 2026ની જાહેરાત કરશે. 12 વર્ષ વિકાસના વિશ્વાસના જનકલ્યાણના અભિયાન અંતર્ગત મહેસાણામાં નાગરિકો સાથે મુખ્યમંત્રીએ સંવાદ સાધ્યો. ગુજરાત અને રાજસ્થાનને જોડતી અમદાવાદ બિકાનેર ટ્રેનનો આરંભ થશે. રાજ્યમાં આગામી 7 દિવસ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળે વરસાદની શક્યતા અને આઈસીસી મહિલા વિશ્વકપની મેચમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે આજે હવે પછી પ્રસારિત થનાર કાર્યક્રમોની માહિતી.

7:45 સાંભળશો ગુજરાતી સમાચાર આકાશવાણીના અમદાવાદ કેન્દ્ર પરથી. 8 વાગ્યે સાંભળશો આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી સમાચાર પ્રભાત. 8:15 રજૂ કરીશું ગુજરાતી ગરબા.

8:30 થી 10 વાગ્યા સુધી વિવિધ ભારતી પ્રસારણના કાર્યક્રમો રિલે કરીશું. ગુલમહોર હિન્દી ફિલ્મ સંગીતનો આ કાર્યક્રમ રજૂ કરીશું 10 વાગ્યે. 10:30 કાર્યક્રમ શ્રવણ માધુરી અંતર્ગત ભક્તિ સંગીતનો કાર્યક્રમ રજૂ કરીશું.

11 વાગ્યાથી 12 વાગ્યાની 30 મિનિટ સુધી સાંભળશો વિવિધ ભારતી પ્રસારણના કાર્યક્રમો. 12 વાગ્યાની 30 મિનિટે મહિલા જગત કાર્યક્રમ આકાશવાણીના અમદાવાદ કેન્દ્ર પરથી પ્રસારિત કરીશું. 1 વાગ્યે સાંભળશો હિન્દી સમાચાર, ત્યારબાદ અંગ્રેજી સમાચાર આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી.

એક વાગીને 10 મિનિટ થી 2:30 સુધી આકાશવાણી અમદાવાદ કેન્દ્રના કાર્યક્રમો રિલે કરીશું. 2:30 થી વિવિધ ભારતી પ્રસારણના કાર્યક્રમો પ્રસારિત કરીશું. સાંજના 5:05 હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ રજૂ કરીશું.

શ્રોતા મિત્રો, સાંજના 5:05 હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ રજૂ કરીશું. 5:30 NCERT દ્વારા પ્રસ્તુત પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ રજૂ કરીશું. 6:00 સાંભળશો સુગમ સંગીત. 6:30 યુવાણી કાર્યક્રમ આકાશવાણીના અમદાવાદ કેન્દ્ર પરથી રિલે કરીશું.

7:10 આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી વિશેષ શ્રૃંખલા પ્રસારિત કરીશું. 7:50 ગુજરાતી સમાચાર આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી પ્રસારિત કરવામાં આવશે. ૮:05 પ્રાદેશિક સમાચારનું ધ્વનિ મુદ્રણ કરવામાં આવશે. 8:15 વિવિધ ભારતી પ્રસારણના કાર્યક્રમો સાંભળશો. ૮:45 સમાચાર સંધ્યા અને ત્યારબાદ અંગ્રેજી સમાચાર આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી પ્રસારિત કરવામાં આવશે. 9:15-11 સુધી વિવિધ ભારતી પ્રસારણના કાર્યક્રમો રિલે કરીશું. 11:00 હિન્દી સમાચાર અને ત્યારબાદ અંગ્રેજી સમાચાર આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરવામાં આવશે.

શ્રોતા મિત્રો, આ હતી આજે હવે પછી પ્રસારિત થનાર કાર્યક્રમોની માહિતી. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ. મિત્રો, હવે સાંભળીએ ભક્તિ સંગીત. પ્રથમ સાંભળીએ કબીરની રચના ભારતી વ્યાસના સ્વરમાં.

0: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
1: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે, અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: મિત્રો, હવે સાંભળીએ કલાકાર બિહારી ગઢવીને. રચના છે દાસ હોથીની.

0: ઓલા ચીમનની વાત સાંભળીને
1: માછીમારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થોની જાણ તુરત જ મરીન પોલીસને કરી દીધી.
0: ગાંજો, અફીણ, કોકેન, એમડીએમએ જેવા નશીલા પદાર્થોની હેરાફેરી કરવાના ગુનાઓમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે. અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમનની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસને 1093 પર જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: હવે સાંભળીએ શિવદાન બારોટના સ્વરમાં અખા ભગતની રચના.

આપ સાંભળી રહ્યા હતા ભક્તિ સંગીત. આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. શ્રોતા મિત્રો, હવે સાંભળશો ગુજરાતી સમાચાર આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી. બસ હવે થોડી જ વારમાં.

0: આકાશવાણી સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્લોવાકિયાના તેમના સમકક્ષ રોબર્ટ ફિકો સાથે આજે વાતચીત કરશે. 52મી G7 સમિટ આજથી ફ્રાન્સના એવિયન ખાતે શરૂ થશે. પ્રધાનમંત્રી આવતીકાલે આઉટરીચ સત્રોમાં ભાગ લેશે. NTA નીટ મેડિકલ પ્રવેશની પુનઃપરીક્ષા માટેના પ્રવેશ કાર્ડ જાહેર કર્યા. અમેરિકા અને ઈરાને યુદ્ધનો અંત લાવવાના કરાર પર સંમતિ સંધાઈ હોવાની ટ્રમ્પની જાહેરાત અને હોર્મુઝ ખુલવાનો માર્ગ મોકળો. ICC મહિલા T20 ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાનને 64 રનથી હરાવ્યું અને 19મો મુંબઈ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ આજથી શરૂ થશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સ્લોવાકિયાની રાજધાની બ્રાતિસ્લાવામાં તેમના સમકક્ષ સ્લોવાક રોબર્ટ ફિકો સાથે વાતચીત કરશે.
1: બ્રાતિસ્લાવા પહોંચને પર સ્લોવાકિયા કે વિદેશ મંત્રી યુરાય બ્લાનાર ને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કા સ્વાગત કિયા. પ્રધાનમંત્રી મોદી સ્લોવાક ગણરાજ્ય કી યાત્રા કરને વાલે પહેલે ભારતીય પ્રધાનમંત્રી હૈ. બ્રાતિસ્લાવા મે મોજૂદ ભારતીય સમુદાય કે લોગો ને ઉત્સાહપૂર્વક શ્રી મોદી કા સ્વાગત કિયા. પ્રધાનમંત્રી કે આગમન પર લુચનિકા એન્સામ્બલ કે સ્લોવાક સંગીતકારો ને વંદે માતરમ કી પ્રસ્તુતિ દી. પ્રધાનમંત્રી મોદી કા આજ ઔપચારિક સ્વાગત કિયા જાયેગા. સ્મિતિ એમ પલ્લુરથી કી રિપોર્ટ કે સાથ સમાચાર કક્ષ સે મેં મૃગ્નયની પાંડે.
0: આ મુલાકાત વેપાર, રોકાણ અને ઓટોમોબાઈલ અને રેલવે ઉત્પાદન સહિત વિવિધ ક્ષેત્રોમાં સ્લોવાકિયા સાથેના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાનો પુનઃપુષ્ટ કરે છે.

0: 52મી G7 સમિટ આજથી ફાન્સના એવિયન ખાતે શરૂ થશે. આ 3 દિવસીય કાર્યક્રમમાં G7 સભ્યો કેનેડા, ફાન્સ, જર્મની, ઇટાલી, જાપાન, બ્રિટન, અમેરિકા અને યુરોપિયન યુનિયન ભાગ લઈ રહ્યા છે. સભ્યો ઉપરાંત ફાન્સે ભારત, બ્રાઝિલ, ઇજિપ્ત, કેન્યા, દક્ષિણ કોરિયા, કતાર, સાઉદી અરેબિયા, સીરિયા, યુક્રેન અને UAEને આઉટરીચ પાર્ટનર કન્ટ્રી તરીકે આમંત્રણ આપ્યું છે. આ 13મી વખત હશે જ્યારે ભારત પાર્ટનર કન્ટ્રી તરીકે G7 સમિટમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આઉટરીચ સત્રોમાં ભાગ લેશે. G7 સમિટમાં PM મોદીની ભાગીદારી વૈશ્વિક ભૂરાજ્ય નીતિમાં ભારતની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂકે છે.
1: શ્રી જીતેન્દ્ર સિંહને કહા હૈ કે
2: की अध्यक्षता में आज से शुरू हो रहे शिखर सम्मेलन की रूपरेखा के अनुसार आज से शुरू हो रहे सत्रों के दौरान इस सम्मेलन में हिस्सा लेने वाले नेता भू राजनीतिक चुनौतियों, अंतर्राष्ट्रीय शांति और सुरक्षा, संतुलित आर्थिक विकास और प्रमुख वैश्विक संकटों पर गहन विचार विमर्श करेंगे. प्रधानमंत्री नरेंद्र मोदी कल आयोजित होने वाले आउटरीच सत्रों में हिस्सा लेंगे. इस शिखर सम्मेलन में भारत की भागीदारी प्रमुख वैश्विक मुद्दों पर चर्चा में योगदान देने के साथ साथ ग्लोबल साउथ की प्राथमिकताओं और उनकी चिंताओं को प्रमुखता से रेखांकित करने का एक बड़ा अवसर प्रदान करेगी. अंकित
0: નેશનલ ટેસ્ટિંગ એજન્સી NTA ગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશનમાં પ્રવેશ માટે નીટ UG પુનઃ પરીક્ષા માટે પ્રવેશકાર્ડની જાહેર કર્યા છે. ઉમેદવારો NTAની સત્તાવાર વેબસાઇટ neet.nta.nic.in પરથી તેમના પ્રવેશકાર્ડ ડાઉનલોડ કરી શકે છે. પુનઃ પરીક્ષા આ મહિનાની 21મી તારીખે બપોરે 2 વાગ્યાથી સાંજે 5 અને 15 વાગ્યા સુધી યોજાવાની છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી આજે શિલોંગની મુલાકાતે જશે. ઉત્તર પૂર્વ ક્ષેત્રમાં માળખાગત વિકાસ અને કનેક્ટિવિટીના મુખ્ય કાર્યક્રમોમાં ભાગ લેશે. કેન્દ્રીય મંત્રી આજે શિલોંગના માઉકા સિયાંગમાં લારીતી પરફોર્મન્સ સેન્ટર ખાતે ઉત્તર પૂર્વ ભારત માળખાગત સમિટ અને પ્રદર્શન 2026નું ઉદ્ઘાટન કરશે. કેન્દ્રીય મંત્રી મેઘાલયમાં 3,214 કરોડના રોકાણ સાથે 6 રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ્સ રાષ્ટ્રને સમર્પિત કરશે અને શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટ્સ રોડ કનેક્ટિવિટીને મોટો વેગ આપશે, અંતરિયાળ વિસ્તારોમાં પહોંચ સુધારશે અને મેઘાલય અને વ્યાપક ઉત્તર પૂર્વ ક્ષેત્રના સામાજિક આર્થિક વિકાસમાં ફાળો આપશે. અમેરિકા અને ઈરાને તેમના 107 દિવસના યુદ્ધનો અંત લાવવા એક કરારને અંતિમ સ્વરૂપ આપ્યું છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગઈકાલે રાત્રે સોશિયલ ટ્રુથની જાહેરાત કરતા કહ્યું કે અમેરિકા ઈરાની બંદરો પર તેની નૌકાદળ નાકાબંધી સમાપ્ત કરશે. શાંતિ કરાર પર 19 જૂને સ્વિટ્ઝર્લેન્ડમાં હસ્તાક્ષર કરવામાં આવશે. ટ્રમ્પે કહ્યું કે કરાર પર સત્તાવાર હસ્તાક્ષર થયા પછી શુક્રવારે હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્લો મુકાશે. તેમણે કહ્યું કે આ કરાર સમગ્ર ક્ષેત્રમાં શાંતિ અને સુરક્ષા લાવશે. આ કરારમાં અમેરિકા અને ઈરાનને 60 દિવસની વિન્ડો દરમિયાન ઈરાનના પરમાણુ સંવર્ધન અને તેના અત્યંત સંવર્ધિત યુરેનિયમ નિકાલ પર વાટોઘાટો કરવા માટે કહેવામાં આવ્યું છે. ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલે જણાવ્યું હતું કે લેબનોન સહિત તમામ મોરચે યુદ્ધ અને લશ્કરી કામગીરી આજ રાતથી કાયમી ધોરણે સમાપ્ત થઈ જશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે જણાવ્યું છે કે ભારતનું અવકાશ અર્થતંત્ર આગામી દાયકામાં વર્તમાન 8 થી 9 અબજ ડોલરથી વધીને લગભગ 40 થી 45 અબજ ડોલર સુધી પહોંચવાની તૈયારીમાં છે. નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદને સંબોધતા મંત્રીએ જણાવ્યું હતું કે આ વૃદ્ધિ નીતિગત સુધારાઓ, વધતી જતી ખાનગી ભાગીદારી અને ઝડપથી વિસ્તરતી નવીનતા ઇકોસિસ્ટમ દ્વારા પ્રેરિત છે.
1: શ્રી જીતેન્દ્ર સિંહને કહા હૈ કે સ્વચ્છ ભારત, ડિજિટલ ઇન્ડિયા, ડિજિટલ સ્વાસ્થ્ય, ગહન સમુદ્ર મિશન ઓર ગગનયાન જૈસી યોજનાઓને વિજ્ઞાન તથા નવાચાર કો ભારત કી વિકાસ યાત્રા કે કેન્દ્ર મેં લા દિયા હૈ. ચંદ્રયાન 3 જૈસે અભિયાન ને અંતરિક્ષ વિજ્ઞાન કો જન જન કી રૂચિ કા વિષય બના દિયા હૈ. શ્રી સિંહને કહા કે ઇન ઉપલબ્ધિયો સે સ્વદેશી પ્રૌદ્યોગિકીઓ પર ભરોસા બઢા હૈ ઓર ભારત એક વિશ્વસનીય પ્રૌદ્યોગિકી સાઝેદાર કે રૂપ મેં ઉભરા હૈ. સુપર્ણા સૈકિયા કી રિપોર્ટ કે સાથ સમાચાર કક્ષ સે જયા ભારત.
0: ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અભિષેક બેનર્જીની પાર્ટીના ધારાસભ્યોના બનાવટી સિગ્નેચર એટલે કે સહી કરવાના કેસમાં કથિત સંડોવણી બદલ 9 કલાકથી વધુ સમયની પૂછપરછ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એજન્સી ગઈકાલે ભવાની ભવનમાં તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય કુણાલ ઘોષ અને અભિષેક બેનર્જીની રૂબરૂ

0: પૂછપરછ કરી હતી. આઈસીસી મહિલા ટી20 વર્લ્ડ કપમાં ભારતે બર્મિંગહામના એજબેસ્ટેનમાં ગ્રુપ એ ક્રિકેટમાં પાકિસ્તાનને 64 રનથી હરાવ્યું છે. ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો. ભારતે પાકિસ્તાનને 171 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં પાકિસ્તાન 17 ઓવરમાં 106 રન જ બનાવી શક્યું. ભારતે નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટ 170 રન બનાવ્યા હતા. સ્મૃતિ મંધાનાએ 44 બોલમાં 68 રન બનાવીને સૌથી વધુ રન બનાવ્યા. અગાઉ દીપ્તિ શર્માને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. 19મા મુંબઈ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ MIFF આજથી શરૂ થશે. મુંબઈના રવિન્દ્ર નાટ્ય મંદિર ખાતે ફિલ્મોનું પ્રદર્શન સવારથી શરૂ થશે. આ વર્ષે સ્પર્ધા વિભાગમાં 144 ફિલ્મોનો સમાવેશ થાય છે, જેમાં 52 આંતરરાષ્ટ્રીય અને 92 રાષ્ટ્રીય એન્ટ્રીઓનો સમાવેશ થાય છે. 13 દેશના અનેક ફિલ્મ નિર્માતાઓની ફિલ્મ અહીં દર્શાવવામાં આવશે, જ્યારે બિન સ્પર્ધા વિભાગમાં કુલ 202 ફિલ્મો દર્શાવવામાં આવશે, જેમાં 106 આંતરરાષ્ટ્રીય ટાઇટલ અને 46 ભાગ લેનાર દેશોની 96 રાષ્ટ્રીય ફિલ્મોનો સમાવેશ થાય છે. ફિફા વર્લ્ડ કપ 2026ના ચોથા દિવસે અમેરિકાના હ્યુટન ખાતે ગ્રુપ ઈમાં જર્મનીએ કુરાકા વચ્ચેની મેચમાં 7-1થી જીતી લીધી છે. અન્ય એક મેચમાં ડલાસ સ્ટેડિયમ ખાતે ગ્રુપ એફમાં નેધરલેન્ડ્સ જાપાનની મેચમાં નેધરલેન્ડ્સે 2 અને જાપાને 2 મેચ સાથે ડ્રો રહી હતી. હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી સંસ્કૃતિ ભુંડિયા.
1: આજે અખબારોમાં વિવિધ સમાચાર વાંચવા મળી રહ્યા છે. સંદેશ લખે છે કે ભારતમાં સ્ટાર્ટઅપ્સ પરિવર્તનનો ક્રાંતિકારી તબક્કો, મોદી. ગુજરાત સમાચારે લખ્યું છે કે યુએસ ભારતીય જહાજ પર જ હુમલા કરે છે, એ વધુ એકનું મોત. દિવ્ય ભાસ્કર લખે છે કે ભારત અને ફ્રાન્સ બનાવી શકે છે એઆઈનું ઓપન સોર્સ મોડેલ. નવગુજરાત સમય લખે છે કે હોર્મુઝમાં મુક્ત સુરક્ષિત પરિવહન બહાલ કરો, મોદી મેક્રોન. અને ફુલછાબ લખે છે કે હોર્મુઝ ખુલશે, છૂટા થશે ઈરાનના અટવાયેલા 25 અબજ ડોલર. સ્થાનિક સમાચારોમાં જોઈએ તો આજે નવી ઉદ્યોગ નીતિ વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2027 પહેલા નીતિગત મેગા બ્લુ પ્રિન્ટ રજૂ થશે અને મેટ્રીમોનિયલ સાઇટ પર નકલી પ્રોફાઇલ બનાવી 20 મહિલાઓને ફસાવી 8000 વિડીયો મળ્યા જેવા સમાચાર વાંચવા મળી રહ્યા છે.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્લોવાકિયાના તેમના સમકક્ષ રોબર્ટ ફિકો સાથે આજે વાતચીત કરશે. 52મી G7 સમિટ આજથી ફ્રાન્સના એવિયન ખાતે શરૂ થશે. પ્રધાનમંત્રી આવતીકાલે આઉટરીચ સત્રોમાં ભાગ લેશે. NTAA NEET મીટ મેડિકલ પ્રવેશની પુનઃપરીક્ષા માટેના પ્રવેશ કાર્ડ જાહેર કર્યા. અમેરિકા અને ઈરાને યુદ્ધનો અંત લાવવાના કરાર સંમતિ સંધાઈ હોવાની ટ્રમ્પની જાહેરાત. હોર્મુઝ ખુલવાનો માર્ગ મોકળો. આઈસીસી મહિલા ટી20 ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાનને 64 રનથી હરાવ્યું. અને 19મો મુંબઈ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ આજથી શરૂ થશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

હવે સાંભળી મહેન્દ્ર કપૂરના અવાજમાં રમેશ ગુપ્તાની રચના. હવે ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. શ્રોતા મિત્રો, થોડી જ વારમાં અમારા દિલ્હી કેન્દ્રથી રજૂ થશે સમાચાર પ્રભાત અને ત્યારબાદ 8:15 વાગે મોર્નિંગ ન્યૂઝ.

0: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
1: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
0: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
1: હા મારી માં, કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: હવે સાંભળીએ કલાકાર દર્શના ગાંધી અને સાથીદારોની.

આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી ગરબા આકાશવાણીના દમણ કેન્દ્ર પરથી. શ્રોતા મિત્રો, હવે સાંભળીએ વિવિધ ભારતી પ્રસારણના કાર્યક્રમો.

ગુલમહોર. મિત્રો, આ કાર્યક્રમમાં પ્રથમ સાંભળીએ હીરા ફિલ્મનું ગીત. ગીતકાર છે ઇન્દિવર, સંગીતકાર છે કલ્યાણજી આનંદજી અને ગાયક કલાકાર છે લતા મંગેશકર અને સાથીદારો.

મિત્રો, કાર્યક્રમમાં હવે સાંભળીએ કિશોર કુમારના સ્વરમાં કુદરત ફિલ્મનું ગીત. રચના છે મજરૂહ સુલતાનપુરીની, સંગીતકાર છે આર ડી બર્મન.

0: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
1: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે, અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: વિડિયો લાઇક કરવાના પૈસા મળશે. સો ઈઝી.
3: ફસાણો.
4: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. આરબીઆઈ કહે છે,
5: જાણકાર બનો, સતર્ક રહો.
6: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ. આપ સાંભળી રહ્યા છો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર. શ્રોતા મિત્રો, કાર્યક્રમમાં હવે સાંભળીએ લતા મંગેશકર અને મહેન્દ્ર કપૂરના યુગલ સ્વરમાં નાગિન ફિલ્મનું ગીત. રચના છે વર્મા મલિકની, સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે.

0: ઓલા ચીમનની વાત સાંભળીને
1: માછીમારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થોની જાણ તુરત જ મરીન પોલીસને કરી દીધી.
0: ગાંજો, અફીણ, કોકેન, એમડીએમએ જેવા નશીલા પદાર્થોની હેરાફેરી કરવાના ગુનાઓમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે. અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમનની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસને 1093 પર જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: હવે સાંભળીએ તરાના ફિલ્મમાં કલાકાર ઉષા મંગેશકરને. ગીતકાર છે રામ લક્ષ્મણ અને સંગીતકાર છે રવિન્દ્ર રાવલ.

ગુલમહોર ફિલ્મી ગીતોના આ કાર્યક્રમમાં હવે સાંભળીએ ધ બર્નિંગ ટ્રેઇન ફિલ્મનું ગીત. રચના છે સાહિરની, સંગીતકાર છે આર ડી બર્મન અને ગાયક કલાકાર છે આશા ભોસલે.

આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું એફએમ બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર. શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે કાર્યક્રમ શ્રવણ માધુરી. આ કાર્યક્રમમાં આજે આપ સાંભળશો ભક્તિ સંગીત. પ્રથમ સાંભળીએ કલાકાર રાજુલ મહેતાને.

0: सहायता टेलीलॉ के ऐप, वेबसाइट www.tele-law.in या टोल फ्री नंबर 14454 से प्राप्त की जा सकती है।
1: अलिया सिकंदर, तू अत्यारे दरिये जाय छे?
2: अरे ना भाई ना, मने खबर छे के मॉनसून ब्रेक दरमियान दरिये न जवाय अने माछीमारीये न कराय, समझ्यो?
1: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે, અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી। આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી। ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત।
3: હવે સાંભળીએ કલાકાર ઇસ્માઇલ ગનીમીરને।

0: ઓછા સમયમાં વધુ નફો, બસ એક ક્લિક પર, કમાલ છે. પસાણો.
1: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. RBI કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.

0: ITI एडमिशन 2026-27।
1: सरकारी औद्योगिक तालीम संस्थान दादरा नगर हवेली और दमन दीव में प्रवेश प्रक्रिया शुरू।
2: ITI में विभिन्न कोर्स में प्रवेश के लिए वेबसाइट है www.dhtednhdd.in।
1: प्रवेश की अंतिम दिनांक 10 जुलाई 2026 हायर एवं टेक्निकल एजुकेशन विभाग
2: दादरा नगर हवेली और दमन दीव द्वारा जारी।
3: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો। ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ। આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે, અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો। હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા। આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી। ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત।
4: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના દમણ કેન્દ્ર પરથી શ્રવણ મધુરી કાર્યક્રમ, જેમાં આપ સાંભળી રહ્યા છો ભક્તિ સંગીત। મિત્રો, કાર્યક્રમમાં હવે સાંભળીએ કલાકાર ઇસ્માઇલ ગનીમીરને, રચના છે નરસિંહ મહેતાની।

આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ શ્રવણ માધુરી અંતર્ગત ભક્તિ સંગીત. આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. શ્રોતા મિત્રો, હવે સાંભળશો વિવિધ ભારતી પ્રસારણના કાર્યક્રમો.

0: दादरा नगर हवेली और दमन दीव सरकारी इंजीनियरिंग कॉलेज में
1: वर्ष 2026-27 के लिए प्रवेश शुरू।
0: डिप्लोमा से डिग्री अभ्यास के लिए सिविल, मैकेनिकल, इलेक्ट्रिकल, कंप्यूटर और बायोमेडिकल इंजीनियरिंग के लिए ऑनलाइन या ऑफलाइन आवेदन कर सकते हैं। डिप्लोमा इंजीनियरिंग के बाद डिग्री इंजीनियरिंग के दूसरे वर्ष में भी प्रवेश कर सकते हैं।
1: ऑनलाइन आवेदन के लिए वेबसाइट है www.dhtednhdd.in।
0: हायर एंड टेक्निकल एजुकेशन विभाग, दादरा नगर हवेली और दमन दीव।
2: सांभळो छो, दरियो खेडवा जाओ छो तो टोकन तो लीधु छे ने?
3: हाँ हाँ, याद राखी ने लीधु छे। मने ये पण खबर छे के जे व्यक्ति ना नाम नू टोकन होय तेज व्यक्ति दरियो खेडवा जाई शके छे। बीजा कोई ना नामे दरियो खेडवा जवू ए सजापात्र गुनो छे अने एम करवाथी माछीमारी नू लाइसेंस कैंसल थई शके छे अने डीजल पर मळती सबसिडी पण बंद थई शके छे।
2: ए ध्यान राखजो के शंकास्पद बोट, विदेशी के अजाणी व्यक्ति देखाय तो तरत ज 1093 पर मरीन पोलिस ने जाण करवी।
3: हाँ मारी माँ, कायदा नू पालन करीश अने टोकन लईने ज दरियो खेडवा जईश। गुजरात मरीन पुलिस द्वारा जनहित में प्रसारित।
4: ITI एडमिशन 2026-27
1: सरकारी औद्योगिक तालीम संस्थान दादरा नगर हवेली और दमन दीव में प्रवेश प्रक्रिया शुरू।
5: ITI में विभिन्न कोर्स में प्रवेश के लिए वेबसाइट है www.dhtednhdd.in।
1: प्रवेश की अंतिम दिनांक 10 जुलाई 2026 हायर एवं टेक्निकल एजुकेशन विभाग
5: दादरा नगर हवेली और दमन दीव द्वारा जारी।
6: બહેનો બહેનો, અમારી વાલી વાલી સખીઓ અને પ્રિય સૌ શ્રોતા મિત્રો, લિપિ ત્રિવેદી અને અલ્પશા કાર્યક્રમ સહિયારમાં આપ સૌનું સ્વાગત કરે છે.
7: શ્રોતા મિત્રો, ઘણા વડીલોને જોઈને આપણને લાગે કે વાહ, ઉંમર તો વધી છે પણ લાગતી નથી, કારણ કે એમની ઉર્જા, એમની સ્ફૂર્તિ આજે પણ એવી જ હોય છે. અને ઘણા લોકો એવા હોય છે કે જેને જોઈને લાગે કે હજુ તો 50 જ વર્ષ થયા છે પણ આમનું શરીર તો જુઓ સાથ નથી આપી રહ્યું, અને આપણને વિચાર આવે કે આવું કેમ? શું ઉંમર વધી રહી છે એટલે જ શરીર નબળું પડે છે, કે પછી આપણી જીવનશૈલી પણ ક્યાંક ને ક્યાંક જવાબદાર છે?
6: જો સાચું સમજીએ તો વૃદ્ધ થવું એ કુદરતનો નિયમ છે, પણ સમય પહેલા થાકી જવું, ચાલવામાં તકલીફ પડવી, નાની નાની વાતોમાં ચીડાઈ જવું, ઊંઘ ન આવવી અથવા હંમેશા દવા પર જ જીવવું અથવા દવા પર જ આધાર રાખવો એ કુદરતનો નિયમ નથી. ઘણીવાર આપણું શરીર આપણને સંકેત આપતું હોય છે કે હવે થોડું પોતાના માટે પણ જીવવાની જરૂર છે.
7: વધતી ઉંમરની અસર સૌથી પહેલા ક્યાં દેખાય? ઘણા લોકો કહેશે કે ચહેરા પર, ત્વચાની ચમક ઓછી થવા લાગે, તો કોઈ કહેશે કે વાળમાં સફેદી દેખાવા લાગે, શરીરની લવચિકતા ઘટે. પણ મિત્રો, વૃદ્ધાવસ્થા માત્ર ચહેરા પર નથી આવતી, એ વિચારોમાં પણ આવતી હોય છે, અને એટલે જ યોગનું મહત્વ સમજાય છે. યોગ શરીરને તો ફિટ રાખે જ છે, સાથે સાથે યોગ શરીરને અંદરથી જીવંત પણ રાખે છે.
6: આપણા શરીરમાં રક્તનું પરિભ્રમણ સારું રહે, શ્વાસ વ્યવસ્થિત ચાલે, મન શાંત રહે તો એની અસર ચહેરા પર પણ દેખાય છે અને જીવન પર પણ. એક્સપર્ટ્સ પણ એમ જ કહે છે કે નિયમિત યોગ અને પ્રાણાયામ શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ થાય છે. આજે હાઇપરટેન્શન, ડાયાબિટીસ, હૃદયરોગ આવી ઘણી સમસ્યાઓ સામાન્ય બની ગઈ છે, પણ સવારની માત્ર થોડી મિનિટો જો યોગ માટે આપીએ ને તો આપણા આખા દિવસમાં મોટા ફેરફાર લાવી શકે છે.
7: અને યોગનો સૌથી સુંદર ભાગ એ છે કે અહીં કોઈની સાથે સ્પર્ધા નથી હોતી. અહીં તો પોતાના શરીરને સમજવાનું છે, આપણે જેટલું કરી શકીએ તેટલું જ પૂરતું છે. આજે સોશિયલ મીડિયામાં આપણે ઘણીવાર યુવાન દેખાવાના ઉપાયો જોઈએ છીએ, કોઈ ક્રીમ, કોઈ ટ્રીટમેન્ટ, કોઈ ખાસ ડાયટ. પણ સાચી યુવાની શું છે? દરરોજ ઉત્સાહથી ઉઠવું, નવી વાત શીખવાની ઈચ્છા હોવી, ચાલવામાં આત્મવિશ્વાસ હોવો અને ખુશ રહેવું, હસતા રહેવું, આ જ તો સાચી યુવાની છે.
6: અને સ્વસ્થ વૃદ્ધાવસ્થાના કેટલાક સુંદર સંકેતો પણ છે. જો તમે તમારું રોજિંદું કામ જાતે કરી શકો છો, યાદશક્તિ સારી છે, નિયમિત ચાલી શકો છો, સંતુલિત આહાર લો છો અને જીવન પ્રત્યે આભારની ભાવના રાખો છો, તો સમજજો કે તમે સુંદર રીતે ઉંમરને આવકારી રહ્યા છો.
7: આપણા ઘરમાં ઘણીવાર બા કે દાદી પાસે કોઈ ખાસ યોગાનું નામ નહીં હોય, પણ એમની ટેવો જોવો તો ઓબ્ઝર્વ કરજો. વહેલા ઉઠવું, થોડું ચાલવું, સરળ ભોજન લેવું, મન ઉપર ભાર ન રાખવો, આ એમના જીવનનો એક ભાગ છે અને આ બધું પણ એક પ્રકારનો યોગ જ તો છે.
6: યોગ એટલે અનેક આસનો, યોગ એટલે પોતાના શરીર સાથે મિત્રતા, પોતાના મન સાથે સંવાદ અને પોતાના શ્વાસ સાથે જોડાણ. અને શ્રોતા મિત્રો, જ્યારે શરીર સ્વસ્થ હોય ત્યારે મન પ્રસન્ન રહે છે, જ્યારે મન પ્રસન્ન રહે ત્યારે ઉંમર ખરેખર માત્ર એક આંકડો જ બની જાય છે.
7: તો ચાલો માત્ર એટલું નક્કી કરીએ, દરરોજ થોડો સમય પોતાના શરીર માટે કાઢીશું, થોડા ઊંડા શ્વાસ લઈશું, થોડું ચાલીશું અને જીવનને થોડા વધુ પ્રેમથી જીવીશું. કારણ કે સ્વસ્થ વૃદ્ધાવસ્થા એ નસીબની વાત નથી મિત્રો, એ રોજિંદી સારી ટેવોનું પરિણામ છે.
6: અને કદાચ યોગ આપણને એ જ શીખવે છે, ઉંમર વધે પણ ઉર્જા ન ઘટે, વાળ સફેદ થાય પણ વિચારો તાજા જ રહે અને જીવનના દરેક પડાવને સ્મિત સાથે આવકારી શકાય. અને જેમ યોગ આપણને જીવનનું જ્ઞાન અને સાચી કાળજી વિશેનું શિક્ષણ આપે છે ને, તેવી જ રીતે જીવનમાં જે શિક્ષણ આપણે લઈએ છીએ એનું પણ મહત્વ એટલું જ હોય છે કે જેના થકી આપણે જીવનમાં જે કંઈ પણ બનીએ છીએ એ બની શકીએ છીએ.
7: અને આજકાલનું શિક્ષણ પણ સમય સાથે બદલાયું છે, તો ચાલો આજે આ વિશે જાણીશું. એઆઈ અને સ્કૂલ, આ વિશે શિક્ષિકા રેખા વ્યાસ સાથેની હિતેશ માવણીની આ વાતચીતમાંથી.
8: નમસ્કાર શ્રોતા મિત્રો, આજના શેર કાર્યક્રમમાં આપણે એક નવા જ વિષય પર વાત કરવાની છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ યુગમાં બદલાતો શિક્ષણ અને વર્ગખંડો, આ વિષય પર વાત કરવા માટે આકાશવાણી અમદાવાદના સ્ટુડિયોઝમાં રેખાબેન વ્યાસ ઉપસ્થિત છે, કે જેઓ લાર્સન એન્ડ ટોબ્રો પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સેન્ટર ફોર ટીચર્સ ટ્રેનિંગના સેન્ટર હેડ તરીકે ફરજ બજાવી રહ્યા છે. રેખાબેન, સર્વપ્રથમ તો આકાશવાણી અમદાવાદ સ્ટુડિયોઝમાં આપનું હાર્દિક સ્વાગત છે, અભિવાદન છે.
9: ખૂબ ખૂબ આભાર હિતેશભાઈ, અને મને ખૂબ જ આનંદ થાય છે કે આજે આકાશવાણીમાં એક ખૂબ જ નવા જ વિષય સાથે આજે મને બોલવાનો મોકો મળ્યો છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને આધુનિક શિક્ષણ, આ બંનેને કઈ રીતે સાંકળવામાં આવે. આપણે સૌ જાણીએ છીએ કે નવી શિક્ષણ નીતિ છે એમાં એઆઈ આધારિત એજ્યુકેશન ઉપર ખૂબ જ ભાર મૂકવામાં આવ્યો છે. ખાસ કરીને બાળકના જ્યારે સર્વાંગી અને સમાવેશી શિક્ષણની વાત કરવામાં આવે ત્યારે બાળકને એક એવું વાતાવરણ પૂરું પાડવાની જરૂર છે કે જેથી બાળક ગોખણપટ્ટી છે અને પરીક્ષાઓ આપે, માર્ક્સ લાવે, સમજણ વગર પણ એ બધું પાકું કરે, આમાંથી એ બહાર આવી અને એક એવી જેને કહે કે શીખવાની પદ્ધતિ અપનાવે કે જેથી કરીને નવી શિક્ષણ નીતિમાં કરેલા જે ઉદ્દેશ્ય જે છે એને આપણે પામી શકીએ.
8: બાળક છે તો એને કઈ ઉંમરથી એને ટેકનોલોજીકલ ગેજેટ્સથી પરિચિત કરાવવો જોઈએ, અને સાથે સાથે નેશનલ એજ્યુકેશન પોલિસી, તો તેમાં બાળકો માટે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ટેકનોલોજીનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરવાની વાત છે, તો આ બંને આપણે સાંકળી લઈએ.
9: તો સૌથી પહેલા મારે કહેવાનું કે બાળક જ્યારે નાનું હોય છે અને ખાસ કરીને એની ઉંમર 14 વર્ષ સુધી, ટેકનોલોજી એના હાથમાં આપવી એ એટલું ઉચિત નથી. એના ઘણા બધા કારણ છે. આમ તો આપણે જાણીએ છીએ કે બાળક જન્મે ત્યારથી એના મોબાઈલ લઈને જન્મે છે, એટલે તમે ઈચ્છો કે ના ઈચ્છો ટેકનોલોજી એ લઈ જ લેવાનું છે. પરંતુ એક શિક્ષણવિદ તરીકે હું એવું ઈચ્છીશ નહીં કે એ ટેકનોલોજી સાથે સતત સંકળાયેલો રહે. કારણ કે જ્યારે એ સમજવાનું શરૂ કરે કે આ ટેકનોલોજીનો ઉપયોગ મારે કઈ રીતે કરવાનો છે, ત્યાર પછી જો એ ટેકનોલોજીને એ હાથમાં લેતો થાય તો એ વધારે સારું છે. અને ઉપરાંત એના હ્યુમન બ્રેઇનના જે બીજા બધા જે આસ્પેક્ટ, જેમ કે એની થિંકિંગ એબિલિટી છે, એ બધાના વિકાસ માટે એને પૂરતો સમય આપવો જોઈએ. બાળકના સમય માટે, બાળકના બ્રેઇનના ડેવલપમેન્ટ માટે એવું કહેવામાં આવે છે કે 3 વર્ષથી 7 વર્ષ સુધી મેક્સિમમ ડેવલપમેન્ટ થાય છે. આ વર્ષ દરમિયાન એને જો હાથમાં ટેકનોલોજી ના આપીએ તો બાળક છે એ પોતાની એની અંદર રહેલી જે ક્ષમતા છે, એની વિચારવાની ક્ષમતા છે, એની ઓબ્ઝર્વેશન કરવાની જે એની સ્કિલ છે, આ બધાનું એનો એ વિકાસ થઈ શકે. એટલે ટેકનોલોજી બાળકને પહેલેથી આપવી એવું એના માટે હું બિલકુલ એના ફેવરમાં નથી. બીજું જે એક વાત કરેલી છે કે નવી શિક્ષણ નીતિમાં જે વાત કરેલી છે એમાં ટેકનોલોજી આધારિત શિક્ષણની વાત છે. બાળકના હાથમાં ટેકનોલોજી આપવાની એવી વાત નથી. ટેકનોલોજી આધારિત શિક્ષણ એટલે શું? તો શિક્ષકો છે એને અત્યારે આપણે સૌ જાણીએ છીએ કે શિક્ષકની શોર્ટેજ છે. ઘણી બધી શાળાઓ છે જેમાં એક જ શિક્ષક છે, ઘણી બધી શાળાઓ એવી છે કે જ્યાં આગળ શિક્ષક છે એની પાસે સાધનો ઉપલબ્ધ નથી. બહુ જ અંતરિયાળ એવા વિસ્તારમાં જ્યારે શાળાઓ આવેલી છે ત્યારે શિક્ષકો પાસે એટલા બધા લિમિટેશન્સ આવી જાય છે કે બાળકને સારું શિક્ષણ આપવા માટે એ ઈચ્છે તો પણ એ નવી પદ્ધતિ એના ઉપલબ્ધ કરી શકતા નથી. જો આ શિક્ષક છે એ એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી એ બરાબર એને સમજી શકે અને એનો ઉપયોગ કઈ રીતે શિક્ષણમાં કરવો એ સમજી શકે, તો ઘણું બધું છે. એ જે શિક્ષણ છે એના જે ઘણા બધા બેરિયર્સ છે, લેંગ્વેજના બેરિયર છે, એમાં પ્રયોગો કઈ રીતે શીખવાડવા એના બેરિયર્સ, એના કોન્સેપ્ટ ક્લેરિટી માટે જે બેરિયર્સ ઉભા થાય છે, આ બધા જે બેરિયર્સ છે એને સ્વાભાવિક રીતે શિક્ષકો છે એ ક્રોસ કરી શકે અને એક ઉત્તમ પ્રકારનું ઉત્કૃષ્ટ શિક્ષણ એ આપી શકે. મારે આમાં એક નાનકડી વાર્તા હું મૂકી દઉં છું. આપણે સૌએ સસલાની અને કાચબાની વાર્તા બધા જ મિત્રોએ સાંભળી હશે, બરાબર? એક રાજા હતો અને એને ખબર હતી કે સસલો હારી જવાનો છે, કારણ કે આળસુ છે, ઊંઘી જશે, એ તો છે જ એવો. એટલે રાજાને તો એમ ગામ લોકોને ખુશ કરવા હતા એટલે એને એક ઇનામ જાહેરાત કરી દીધી કે સસલા અને કાચબાની સ્પર્ધા છે અને જીતશે એને 1,00,000 રૂપિયાનું ઇનામ. સસલાભાઈ આલ્ફા જનરેશનના એટલે એણે પોતે તરકીબ વિચારી લીધી અને એણે કાચબાને કહ્યું કે આવું લાંબુ તો ક્યાં સુધી ચાલશે.
8: એટલે આ નવા જમાનાની વાત,
9: આ નવા જમાનાની વાત છે. એટલે એણે કાચબા અને બંને જણાએ કોલેબરેશન કરી લીધું, બંને સમજૂતી સાધી. જ્યાં જ્યાં જમીન હતી ત્યાં કાચબો સસલાની ઉપર બેસી ગયો, બંને જણાએ વાર્તાઓ કરીને જોક્સ કરી એટલે રસ્તો શાંતિથી કપાઈ ગયો, સસલાભાઈને ઊંઘ પણ ના આવી. અને જ્યાં પાણી હતું ત્યાં આગળ સસલાભાઈ કાચબાની ઉપર બેસી ગયા અને આરામથી પાણી એને ક્રોસ કરી લીધું અને ફાઇનલી એ બંને જીત્યા. આ વાત મારે એટલે કેવી પડી કે અહીંયા આગળ કોલેબરેશન તમને જોવા મળશે, બંનેનો સંવાદ. જે નવી શિક્ષણ નીતિમાં જે ખાસ 4 C કયા છે ને, કે 21મી સદી માટે જે જરૂરી જે સ્કિલ્સ છે એ શિક્ષકોમાં હોવી જોઈએ, તો આ કઈ કઈ સ્કિલ્સ છે? તો કોલેબરેશન, કોલેબરેટિવ એજ્યુકેશન હોવું જોઈએ, કોમ્યુનિકેશન સ્કિલ શિક્ષકોમાં હોવી જોઈએ, ક્રિએટિવિટી હોવી જોઈએ, ક્રિટિકલ થિંકિંગ. તમને આ ચારેય વસ્તુ અહીંયા જોવા મળશે કે કઈ રીતે આ બંને મિત્રોએ આ ચારેયનો સમાવેશ કરી અને એમનો જે ઉદ્દેશ્ય હતો એ પ્રાપ્ત કર્યો.
8: આલ્ફા જનરેશન માટે વાર્તાઓ પણ આધુનિક બની રહી છે.
9: જી જી જી, બિલકુલ.
8: રેખાબેન, જેમ આપણે વાત કરી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ આધુનિક શિક્ષણમાં થઈ રહ્યો છે અને ખાસ કરીને એક ભારત જેવા વિશાળ દેશમાં જ્યાં જ્યોગ્રાફિકલ હિન્ડ્રન્સીસ કહેવાય એવી પરિસ્થિતિમાં પણ એઆઈ ઉત્તમ કાર્ય આપી શકે છે, તો એપ્લિકેશન કઈ રીતે શક્ય છે?
9: ખૂબ ખૂબ સુંદર પ્રશ્ન આપે કર્યો. સેન્ટર ફોર ટીચર ટ્રેનિંગ અમારી સંસ્થાએ ગયા વર્ષમાં 150 જેટલા શિક્ષકોને, નવસારી જિલ્લાના શિક્ષકો તેમજ ત્યાંના સીઆરસી અને બીઆરસીઓને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની તાલીમ આપી અને એનું સુંદર પરિણામ એ જોવા મળ્યું. કેમ કે દરેક શિક્ષકો એને વર્ગખંડમાં ઉપયોગ કરશે એવું જરૂરી નથી, પરંતુ હું 100% એવું કહીશ કે એમાંથી લગભગ 25% જેટલા શિક્ષકો મિત્રો એવા છે કે જેમણે એમના પ્રશ્નપત્રો કઈ રીતે બનાવવાના, હવે ગવર્મેન્ટની એક ગાઈડલાઈન હોય કે પ્રશ્નપત્રમાં આ આ પ્રકારના પ્રશ્નો પૂછવા, તો શિક્ષકોને પણ ઘણી વખત એ શોધવામાં સમય જતો હોય છે કે ભાઈ એપ્લિકેશન બેઝડ ક્વેશ્ચન્સ કઈ રીતે મૂકવાના, નોલેજ આધારિત ક્વેશ્ચન્સ કઈ રીતે મૂકવાના. આ વિષય છે, કોઈ પણ માની લો કે પ્રકાશનું વક્રીભવન, તો પ્રકાશનું વક્રીભવન છે એને હું કઈ રીતે બાળકને મારે માત્ર પાઠ્યપુસ્તકમાંથી નથી ભણાવવું, પરંતુ એને મારે એવી રીતે ભણાવવું છે કે બાળકને આસપાસનો જે ઘટનાઓ જે જોતો હોય એની સાથે એ અનુસંધાન કરી શકે અને એ વિષયને વધારે સારી રીતે પૂરેપૂરું ઊંડાણથી સમજી શકે. તો એના માટે બની શકે કે શિક્ષકને એકદમ જ પાઠ્યપુસ્તકમાં એટલું બધું સમાવેશ ના પણ હોય, તો શિક્ષક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી સારામાં સારા શિક્ષણ આપી શકે છે, કોન્સેપ્ટ ક્લેરિટી માટે ઉત્તમ દ્રષ્ટાંત પૂરા કરી શકે છે. બીજું મારે એક હિતેશભાઈ ખાસ એ કહેવાનું છે કે અત્યારે જ્યોગ્રાફિકલ આપે જે વાત કરી કે ત્યાં શિક્ષકો પણ ઘણી વખત પૂરતા નથી, વિદ્યાર્થીઓમાં પણ માઇગ્રેટરીઝ વધારે છે એટલે કોન્સ્ટન્ટ એજ્યુકેશન નથી, તો આર્ટિફિશિયલ એજ્યુકેશનની મદદથી શિક્ષકો, કેમ કે વોટ્સએપ આજકાલ બધા જ યુઝ કરતા હોય છે, તો જે વિદ્યાર્થીઓ છે કદાચ ગેરહાજર રહેતા હોય તો એની સાથે વિષયો છે એને શેર કરીને, એ ટેકનોલોજીનો ઉપયોગ કરીને વિદ્યાર્થી ઘરે હોય તો પણ એ સારી રીતે સમજી શકે એ કરી શકે છે. અને અત્યારે આપણે જે વિષમતા જે શિક્ષણની જોવા મળે છે, અહીંયા આગળ એઆઈની મદદથી ચોક્કસ એ શિક્ષણ છે એની ગુણવત્તામાં સુધારો થઈ શકે.
8: રેખાબેન, આપણે એમ કહી શકાય કે એક જમાનામાં જ્યાં બ્લેકબોર્ડ હતા એનું સ્થાન હવે આજે વ્હાઇટ બોર્ડે લઈ લીધું છે. ચોક હતું ત્યાં માર્કર આવી ગયા છે.

0: ને માટે એક આધુનિક ટેકનોલોજીકલ ટ્રેનિંગ આવશ્યક છે. તો વિદ્યાર્થીઓમાં આને કેવી રીતે અસર પડી રહી છે? જેમ આપણે વાત કરી કે શહેરી વિસ્તારોમાં પરિણામોમાં આપણને સુધારો જોવા મળી રહ્યો છે, પણ ગ્રામીણ વિસ્તારોમાં એક આ ટેકનોલોજી ધીમે ધીમે આવી રહી છે, તો વિદ્યાર્થીઓ ઉપર એ કેવી રીતે પોઝિટિવ અસર આવશે?
1: નહીં, વિદ્યાર્થીઓ પર ચોક્કસ ખૂબ જ પોઝિટિવ અસર આવશે. અમે જે આગળ વાત દર્શાવી એ રીતે કે જ્યારે જ્યારે કોઈપણ વિષયો છે એમાં શિક્ષકોને ભણાવવામાં તકલીફ પડતી હોય, એમની પાસે કદાચ પ્રયોગો કરવાના પૂરતા સાધનો ના હોય, અથવા તો ઘણી વખત તો શિક્ષક આ સમયે શિક્ષક વિદ્યાર્થીની કુતૂહલતા જાગૃત કરવા માટે એક ક્લાસરૂમ છે, એનું વર્ગખંડ છે, એમાં એઆઈ આધારિત શિક્ષણને ઉપલબ્ધ કરાવીને વિદ્યાર્થીની જિજ્ઞાસાવૃત્તિ વધારશે. આપણે લર્નિંગ કઈ રીતે થાય છે ને એ સમજવાનો ખૂબ જ જરૂરી છે. લર્નિંગ માટે એવું નથી કે ક્લાસરૂમમાં આવી રીતે તમે પાઠ ભણાવશો, શિક્ષક ભણાવશે, બાળક ગોખશે, યાદ રાખશે તો જ ભણશે. જો બાળકમાં કુતૂહલ વૃત્તિ જાગૃત થશે તો બાળક એની જાતે સમજવાનું છે વિષયને, અને ઊંડાણથી જાતે જ સમજશે. એટલે આ પ્રકારની વિષમ પરિસ્થિતિમાં શિક્ષક માટે એ આ એક આશીર્વાદ રૂપ થઈ જશે, કારણ કે એની મદદથી એ વિષયને ઊંડાણપૂર્વક ભણાવી શકશે, અને જેથી કરીને વિદ્યાર્થીઓમાં જિજ્ઞાસાવૃત્તિ ઉત્પન્ન થાય. અને આપ નહીં માની શકો કે અત્યારે પણ નવસારી જિલ્લાના ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાંની શાળાઓમાં વિદ્યાર્થીઓનું ખૂબ જ સારું પરિણામ પણ આવેલું છે.
0: રેખાબેન, જ્યારે આપણે ટેકનોલોજીનો મહત્તમ પ્રમાણમાં ઉપયોગ કરવાની વાત છે, આધુનિક ટેકનોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેઝ્ડ એજ્યુકેશન, તો એક સાથે સાથે એક્સપેરિમેન્ટ, એક એક્સપેન્ડિચર, ખર્ચનું પણ એક આપણે જોવું જોઈએ પ્રમાણ. તો આ ટેકનોલોજી કેટલી ખર્ચાળ છે, અને ખાસ કરીને શિક્ષણમાં રાજ્ય સરકાર અને ખાનગી સંસ્થાઓ દ્વારા શિક્ષણ અપાઈ રહ્યું છે, તો આ એક એક્સપેન્ડિચર રેશિયો છે તેની આપણે વાત કરીએ.
1: એક્સપેન્સીસની માટે વાત કરીએ તો આ વખતે શિક્ષણમાં બજેટ આપણે સરકારે પ્રમાણમાં વધારેલું છે, અને જ્યારે અમે લોકો ગવર્મેન્ટ શાળાની જ્યારે મુલાકાત લેતા હોઈએ છીએ તો જોઈએ છે લગભગ શાળાઓમાં ઇવન આઈએફપી ઇન્ટરેક્ટિવ બોર્ડ્સ વગેરે અવેલેબલ છે, જેમાં ઘણા બધા એનજીઓ અને સરકાર બંનેનું ખૂબ જ એનું યોગદાન રહેલું છે. કેમ કે ઘણી બધી સંસ્થાઓ પણ શાળાઓમાં કોમ્પ્યુટર્સ, ઇન્ટરેક્ટિવ બોર્ડ્સ અને એ બધું દાનમાં આપતી હોય છે, અને સરકારનો પણ પૂરેપૂરો સહયોગ છે. એટલે જ્યાં સુધી ગુજરાત રાજ્યની જો વાત આપણે કરીએ તો ટેકનોલોજીની બાબતમાં એવું નથી કે ખર્ચો એટલો બધો, એટલે ખર્ચો છે ખરો, નથી એવું નહીં કહું, કેમ કે આ દરેક અહીંયા ટેકનોલોજી જોઈએ જ, કોમ્પ્યુટર્સ જોઈશે, ઇન્ટરેક્ટિવ પેનલ્સ જોઈશે તો જ શિક્ષકો ભણાવી શકશે, નહીં તો નહીં ભણાવી શકે. વાઈફાઈ જોઈશે જ, હવે ત્યાં આગળ વાઈફાઈ અવેલેબલ નહીં હોય તો કોમ્પ્યુટર હશે તો પણ એ લોકો ધારશે તો પણ એઆઈનો ઉપયોગ કરીને શિક્ષણ નહીં આપી શકે. એટલે આ બધા લિમિટેશન્સ તો 100% છે જ એવું હું નથી કહેતી, પરંતુ તેમ છતાં પણ એને પહોંચી શકશે. ખાનગી શાળાઓમાં વાત કરીએ તો બે પ્રકારની ખાનગી શાળાઓ છે. એક તો એવી શાળાઓ કે જે 1 લાખ જેવી મોટી ફીસ લે છે એને તો કોઈ પ્રોબ્લેમ થવાનો નથી, પણ બીજી શાળાઓ ચોક્કસ એવી છે કે જ્યાં આગળ ફીનું ધોરણ પણ ખૂબ જ નાનું છે અને ત્યાં આગળ શિક્ષકોના પગાર પણ ખૂબ જ ઓછા છે, અને આવી શાળાઓ ક્યાંક ને ક્યાંક પૈસા બચાવે છે. આવી શાળામાં ટેકનોલોજી પણ ઉપલબ્ધ નથી અને એક લોઅર મિડલ ક્લાસ છે જે આ શાળામાં શિક્ષણ લઈ રહ્યો છે. એટલે આ એક ખરેખર ચિંતાનો વિષય ચોક્કસ કહી શકાય, કેમ કે ગવર્મેન્ટની શાળાઓને આપણે મદદ કરી શક્યા છે, ત્યાં સરકારની મદદ મળી રહી છે. ખાનગી ટોપ સ્કૂલ્સને પ્રોબ્લેમ નથી, પણ વચ્ચેની શાળામાં ખર્ચો ખરેખર વધારે છે અને પહોંચી વળવાની ક્ષમતા હોવી જોઈએ શાળા.
0: રેખાબેન, સાથે સાથે એ પણ છે કે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો આપણે ઉપયોગ કરીએ છીએ શિક્ષણ માટે અને જેને કહેવાય ને અપગ્રેડેશન ઇન એજ્યુકેશન, તેની સાથે સાથે કેટલાક ડેન્જર પોઈન્ટ્સ, ભયસ્થાન પણ રહેલા છે, તો આપણે તેની પણ ચર્ચા કરીએ.
1: બિલકુલ, સારી વાત, બહુ સરસ વાત કહી, અને મને અહીંયા ફરી પાછી એક વાર્તા કહેવાનું મન થઈ જાય છે. તમે કંટાળશો તો નહીં ને?
0: ના, શ્રોતાઓ માટે આપણે કહીએ,
1: બધાને ખબર છે ગધેડાની વાર્તા છે. ગધેડાનો માલિક છે, એ ગધેડાની ઉપર મીઠાની ગુણી મૂકી અને એને એક ગામમાંથી બીજા ગામમાં મોકલવાનો હતો. ગધેડાએ 2 દિવસ તો વ્યવસ્થિત કામ કર્યું અને પછી ગધેડો તો આલ્ફા જનરેશન એટલે વેરી સ્માર્ટ, બેસી ગયો પાણીમાં
0: નદીના પાણીમાં.
1: અને માલિકને એમ થાય કે આ રોજ કેમ મીઠું મને આવતું નથી.

0: પછી સમજી ગયો કે ગધેડો બહુ હોશિયાર છે, એટલે એણે એક દિવસ કપાસની ગોળી ભરી. સૌને ખબર છે કે શું હાલત થઈ. એટલે આપણી સિસ્ટમ પણ આવી જ છે. સરકાર ખૂબ ઈચ્છશે અને આપણા શિક્ષણવિદો, શિક્ષણની નીતિઓમાં એઆઈ એજ્યુકેશન હોવું જોઈએ, ટેકનોલોજી હોવું જોઈએ, ક્લાસરૂમ્સને આપણે બધા અપડેટ રાખશું, ટેકનોલોજીથી એકદમ સજ્જ કરશું, બધું બરાબર છે. એટલા માટે કે સિસ્ટમ સરસ રીતે ચાલે, જે એમનો ઉદ્દેશ્ય છે એ રીતે ચાલે. પણ સિસ્ટમમાં જો રહેલા માણસો એવું વિચારવા લાગશે કે આ તો હવે એઆઈ આવી ગયું, મારે કંઈ વિચારવાની જરૂર નથી, હું એક્સ વાય ઝેડ મારા જે પ્રોમ્પ્ટ આપવાના હોય એ આપી દઉં, એટલે મને મારું પ્રશ્નપત્ર મળી ગયું, મારે કાંઈ જ વિચારવાની જરૂર નથી. આવું જ્યારે વિચારવાનું શરૂ કરશે તો વિચારો કે કેટલી ભયંકર પરિસ્થિતિ આવશે. કેમ કે માણસ છે, અત્યારે માણસની જ્યારે આપણે ઉત્ક્રાંતિની વાત કરીએ તો એના મગજ એટલે એનું એની વિચારવાની ક્ષમતા અને વિચારવાની શક્તિ પર જ આ આ સ્થળે, આ જગ્યાએ આપણે સૌ ઊભા છીએ. એટલે જો વિચારવાનું ક્ષમતા એની બંધ પડી જશે, બાળકની, શિક્ષકોની અને આપણી, તો સ્વાભાવિક છે કે લોંગ ટર્મમાં એની જનરેશનને ખૂબ જ નેગેટિવ અસર પડશે. એટલે એનો બહુ જ વિચારીને, એઆઈ નો માલિક હું છું પણ એઆઈ મારો માલિક ના બની જાય, એ ધ્યાન રાખી અને કામ કરવાનું છે.
1: શ્રોતા મિત્રો, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ યુગમાં બદલાતું શિક્ષણ અને વર્ગખંડો, આ વિશે આપણી સાથે સુંદર માહિતી માટે રેખાબેન વ્યાસ આકાશવાણી અમદાવાદના સ્ટુડિયોઝમાં આવ્યા. અને જૂના જમાનાની અને આધુનિક વાર્તા, આલ્ફા જનરેશનની વાર્તાઓ દ્વારા આપણને ખૂબ જ ઉત્તમ રીતે વિષયની છણાવટ કરી, તેની માટે અને આકાશવાણી સ્ટુડિયોઝમાં આવવા માટે રેખાબેન આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.
0: ધન્યવાદ. શ્રોતા મિત્રો, કાર્યક્રમ સહિયરમાં આપ સાંભળી રહ્યા હતા શિક્ષિકા રેખા વ્યાસ સાથેની હિતેશ માવાણીની વાતચીત. એઆઈ અને સ્કૂલ આ વિષય ઉપર આપે ઘણી સરસ મજાની માહિતી મેળવી હશે આ વાતચીતમાંથી, અને ઘણી ઉપયોગી બાબત પણ આપને જાણવા મળી હશે. શ્રોતા મિત્રો, હવે સમય થયો છે કાર્યક્રમમાં આપની પસંદગીનું એક સરસ મજાનું ગીત સંભળાવવાનું. તો હવે કાર્યક્રમમાં સાંભળીએ જૂનાગઢથી વાંઝા દરજી કિરીટ સોલંકીની પસંદગીનું એક ગીત, ફિલ્મ ભગત ગોરા કુંભાર.
2: પ્રભુ થઈ નથી રે પૂજાવું રે ઘડવૈયા, હવે ઠાકોરજી નથી થાવું રે.

તો શ્રોતા મિત્રો, આજનો કાર્યક્રમ કેવો લાગ્યો અમને ચોક્કસથી જણાવજો, અને આજના દિવસ માટે લિપિ ત્રિવેદી અને અલ્પા શાહને રજા આપજો. આવજો, ફરી મળીશું. આપના અભિપ્રાયો અમને આ સરનામે પહોંચાડી શકો છો. નિયામક શ્રી સહિયર, કાર્યક્રમ વિભાગ, આકાશવાણી કેન્દ્ર, નવરંગપુરા, આશ્રમ રોડ, અમદાવાદ 380009. ઈમેલ આઈડી પણ ફરી એકવાર યાદ કરાવી દઉં, abadsahiyar@gmail.com.

વૈભવી વઢવાણાને આપ સાંભળી રહ્યા હતા રચનાઓ હતી અવિનાશ વ્યાસની. સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. 1:20 સાંભળીશું ગુજરાતીમાં સમાચાર.

0: આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેશના મધ્યમ વર્ગનું રાષ્ટ્ર નિર્માણમાં મહત્વનું યોગદાન. કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે કહ્યું કે દેશમાં ખાદ્યાન્નનો પૂરતો બફર સ્ટોક. વૈશ્વિક પડકારોની ચર્ચા સહિતના મુદ્દાઓ સાથે ફાન્સમાં યોજાનારી G7 સમિટમાં આવતીકાલે પ્રધાનમંત્રી ઉપસ્થિત રહેશે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો મુખ્ય રાષ્ટ્રીય કાર્યક્રમ 21 જૂને કોલકાતામાં યોજાશે. ઇરાન અને અમેરિકા વચ્ચેના કરારના અહેવાલ વચ્ચે શેરબજારમાં તેજી અને તુર્કીમાં યોજાયેલા તીરંદાજી વર્લ્ડ કપમાં આંધ્રપ્રદેશના તીરંદાજ ધીરજ બોમદેવરાએ સુવર્ણચંદ્રક જીત્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેશના મધ્યમ વર્ગે રાષ્ટ્ર નિર્માણમાં મહત્વનું યોગદાન આપ્યું છે અને એનડીએ સરકાર તેમની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે કાર્યરત છે તેનો તેમને ગર્વ છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે છેલ્લા દાયકામાં શાસન સામાન્ય નાગરિકોના જીવનની ગુણવત્તા સુધારવા પર વધુને વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. તેમણે ઉમેર્યું કે સરકારના પ્રયાસો, તકો, વધુ સારી માળખાગત સુવિધા, સુધારેલી જાહેર સેવાઓ, સસ્તી આરોગ્ય સંભાળ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, સ્વચ્છ શહેર અને રોજિંદા જીવનમાં બોજ ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે કહ્યું છે કે દેશમાં ખાદ્યાન્નનો પૂરતો બફર સ્ટોક છે અને અલનિનોની સ્થિતિની અસર છતાં ખાદ્યાન્નની કોઈ અછત રહેશે નહીં. આજે નવી દિલ્હીમાં માઇન્ડ માઇન સમિટમાં બોલતા તેમણે જણાવ્યું કે આ વર્ષે દક્ષિણ પશ્ચિમ ચોમાસામાં વરસાદ સામાન્ય કરતાં ઓછો રહેવાની ધારણા છે. તેમણે કહ્યું કે ખરીફ પાકની મોસમ માટે પૂરતા પ્રમાણમાં ખાતર ઉપલબ્ધ છે. તેમણે માહિતી આપી હતી કે આગામી રવિ સિઝન માટે ખાતરનો પુરવઠો આ વર્ષે નવેમ્બરથી શરૂ થશે. ફ્રાન્સના શહેર એવિયનમાં આજથી 52મી G7 સમિટ યોજાશે. ફ્રાન્સ, યુનાઇટેડ કિંગડમ, જર્મની અને ઇટાલી સહિત G7 દેશોના નેતાઓએ અમેરિકા અને ઇરાને તેમના 107 દિવસના યુદ્ધને સમાપ્ત કરવા અને હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવા માટેના કરારને અંતિમ સ્વરૂપ આપતા કરારનું સ્વાગત કર્યું છે. એક સંયુક્ત નિવેદનમાં આ નેતાઓએ જણાવ્યું કે હોર્મુઝ સ્ટ્રેટને બિનશરતી અને અમર્યાદિત સ્વતંત્રતા સાથે તાત્કાલિક ફરીથી ખોલવું જરૂરી છે. દરમિયાન ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમાન્યુએલ મેક્રો આજથી G7 દેશોના નેતાઓનું ઔપચારિક સ્વાગત કરશે, જેમાં અમેરિકા, યુનાઇટેડ કિંગડમ, કેનેડા, જર્મની, ઇટાલી અને જાપાનનો સમાવેશ થાય છે. તેમજ યુરોપિયન કાઉન્સિલ અને યુરોપિયન કમિશનના પ્રમુખો પણ સામેલ થશે. ભારત, બ્રાઝિલ, દક્ષિણ કોરિયા, કેન્યા અને ઇજિપ્તને ભાગીદાર દેશો તરીકે સમિટમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. યુક્રેન, કતાર અને સંયુક્ત આરબ અમીરાતને પણ સમિટ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. સાંભળીએ એક અહેવાલ.
1: ફ્રાન્સ કે અધ્યક્ષતા મેં હો રહે 52વે G7 શિખર સંમેલન કે લીએ કુછ પ્રાથમિકતાએં તય કર દી ગઈ હૈ. ઇનમે આર્થિક અસંતુલન કો કમ કરના, સાઝા વિકાસ કો બઢાવા દેના ઓર અંતરરાષ્ટ્રીય સાઝેદારીઓ કો નયા સ્વરૂપ દેના શામિલ હૈ. ઇસકે અલાવા મહત્વપૂર્ણ ઓર ખનિજ આપૂર્તિ શૃંખલાઓ કો અધિક મજબૂત બનાને, ઓનલાઈન પ્લેટફોર્મ પર નાબાલિગો કી સુરક્ષા સુનિશ્ચિત કરને તથા પ્રમુખ ભૂ રાજનીતિક સંકટો કે સમાધાન પર ભી ચર્ચા હોને કી ઉમીદ હૈ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇસ શિખર સંમેલન મેં હિસ્સા લેને કે લીએ કલ એવિયન પહોંચેંગે. પ્રધાનમંત્રી ફ્રાન્સ કે રાષ્ટ્રપતિ ઇમેન્યુએલ મેક્રો કે નિમંત્રણ પર અભિયાન આયેંગે, ક્યોંકિ ઇસસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કો વિશ્વ નેતાઓ કે સાથ એસે મુદ્દો પર ચર્ચા કરને કા મહત્વપૂર્ણ અવસર મિલેગા, જો ન કેવલ ભારત બલ્કિ પૂરે ગ્લોબલ સાઉથ કે લીએ અહમ હૈ. ઉલ્લેખનીય હૈ કે G7 શિખર સંમેલન મેં યહ ભારત કી 13વી ભાગીદારી હોગી, જબકિ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લગાતાર 7વી વાર ઇસમેં હિસ્સા લેંગે. G7 શિખર સંમેલનો મેં ભારત કી નિયમિત ભાગીદારી, વૈશ્વિક શાંતિ, સુરક્ષા ઓર વિકાસ સે જુડી ચુનૌતીઓ કે સમાધાન મેં નઈ દિલ્હી કી ભૂમિકા ઓર યોગદાન કો મિલ રહી બઢતી વૈશ્વિક માન્યતા કો દર્શાતી હૈ. અંકિત કુમાર, આકાશવાણી સમાચાર, એવિયન, ફ્રાન્સ.
0: સર્વોચ્ચ અદાલત સમક્ષ અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ મંદિરમાં આપવામાં આવેલા દાન અને પ્રસાદના દુરૂપયોગના આરોપો પર FIR નોંધવા અને અદાલતના નિરીક્ષણ હેઠળ તપાસ કરવા માટે અરજી કરવામાં આવી છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતને સંબોધીને કરવામાં આવેલી આ અરજી એડવોકેટ ઓન રેકોર્ડ અનુપ પ્રકાશ અવસ્થીએ દાખલ કરી છે, જેમાં સર્વોચ્ચ અદાલતની સીધી દેખરેખ હેઠળ CBI જેવી અગ્રણી તપાસ એજન્સી દ્વારા સ્વતંત્ર તપાસનો આદેશ આપવા અપીલ કરવામાં આવી હતી. અરજીમાં કહેવામાં આવ્યું છે કે રામ મંદિર સાથે જોડાયેલા દાન ભંડોળની કથિત અનિયમિતતાઓ, દુરૂપયોગ અથવા ચોરી થવાના તાજેતરના અહેવાલોએ ભારત અને વિદેશમાં ભક્તોમાં ચિંતા પેદા કરી છે. ન્યાયિક હસ્તક્ષેપની માંગ કરતી અરજીમાં સર્વોચ્ચ અદાલતની દેખરેખ હેઠળ CBI તપાસના નિર્દેશ સહિત દાન કરાયેલા ભંડોળના સંગ્રહ, હિસાબ, કસ્ટડી, સંચાલન અને મંદિર દ્વારા પ્રાપ્ત દાનના વિતરણને લગતા તમામ પાસાઓની તપાસ કરવાની પણ માંગ કરવામાં આવી હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. ભાજપ પ્રમુખ નીતિન નબીને જણાવ્યું છે કે છેલ્લા 12 વર્ષોમાં સરકારે દેશના મધ્યમ વર્ગને આર્થિક સુરક્ષા, સારી સુવિધાઓ અને નવી તકો સાથે સશક્ત બનાવવા માટે વ્યાપક ફેરફાર કર્યા છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી નવીને સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી અનેક નીતિઓ પર પ્રકાશ પાડ્યો, જેમાં આવકવેરા સુધારા દ્વારા કર રાહત અને GST દ્વારા કર પ્રણાલીમાં પારદર્શિતાનો સમાવેશ થાય છે. તેમણે ઉમેર્યું હતું કે ઉજ્જવલા યોજના, જળજીવન મિશન અને સ્વચ્છ ભારત જેવી પહેલોએ નાગરિકો માટે મૂળભૂત જીવન સુવિધાઓ પણ સુલભ બનાવી છે. કેન્દ્રીય આયુષ મંત્રી પ્રતાપરાવ જાદવે જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો મુખ્ય રાષ્ટ્રીય કાર્યક્રમ 21 જૂને કોલકાતામાં યોજાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં આ ઉજવણી થશે. નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ માટે પત્રકાર પરિષદને સંબોધતા તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ સ્વસ્થ વૃદ્ધત્વ માટે યોગ રાખવામાં આવી છે, જે આધુનિક યુગના સૌથી મહત્વપૂર્ણ પડકારોમાંનો એક છે. તેમણે ઉમેર્યું હતું કે યોગ લોકોને વૃદ્ધાવસ્થામાં સક્રિય, આત્મનિર્ભર અને માનસિક રીતે સ્વસ્થ જીવન જીવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
2: इस वर्ष देश भर में 100 प्रतिष्ठित एवं आइकॉनिक स्थलों पर IDY 2026 के विशेष आयोजन किए जा रहे हैं. यह पहल भारत की सांस्कृतिक विरासत, ऐतिहासिक धरोहरों और योग परंपरा को एक साथ जोड़ते हुए योग को एक व्यापक राष्ट्रीय उत्सव का स्वरूप प्रदान करेगी.
0: અમેરિકા અને ઈરાન વચ્ચેની યુદ્ધ વિરામની સંધિની શક્યતાઓ વચ્ચે વૈશ્વિક શેરબજારમાં તેજીનો માહોલ સર્જાયો છે. ભારતીય શેરબજારમાં પણ સપ્તાહની શરૂઆત તેજી સાથે થઈ હતી. મોટાભાગના શેરોમાં લેવાલીના પગલે ભારતીય શેરબજારનો સેન્સેક્સ સવારે 1200 અને નિફ્ટી 350 અંક વધ્યો હતો. બીજા સત્ર સુધી આ તેજીનો માહોલ યથાવત રહ્યો હતો. ઉત્તરપ્રદેશના જેવર ખાતે નોઈડા આંતરરાષ્ટ્રીય હવાઈ મથકે આજે વાણિજ્યિક વિમાન સેવા શરૂ થઈ. આ પ્રસંગે સંબોધન કરતા કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજરાપુ નાયડુએ જણાવ્યું કે દેશમાં એરપોર્ટની સંખ્યા વધીને હાલમાં 165 થઈ છે. તેમણે ઉમેર્યું કે છેલ્લા દાયકામાં એરપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં 1,40,000 કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કરવામાં આવ્યું છે. આજે દિલ્હીના કેટલાક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવો વરસાદ થતાં ગરમીથી રાહત મળી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાષ્ટ્રીય રાજધાનીમાં મહત્તમ તાપમાન 38 થી 40 ડિગ્રી સેલ્સિયસની આસપાસ, જ્યારે લઘુત્તમ તાપમાન 25 થી 27 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે. આગામી 6 થી 7 દિવસ દરમિયાન ઉપહિમાલયી પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ અને આસામ, મેઘાલયમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે, જ્યારે ઉત્તર પૂર્વ ભારત અને પશ્ચિમ બંગાળના કેટલાક ભાગોમાં આજે ભારે વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગે આજે દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, પંજાબ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વીજળી અને તેજ પવન સાથે વાવાઝોડાની આગાહી કરી છે. દરમિયાન મરાઠવાડામાં ગરમીની લહેર રહેવાની શક્યતા છે. તુર્કીના અંતાલિયામાં યોજાયેલા તીરંદાજી વર્લ્ડ કપમાં આંધ્રપ્રદેશના તીરંદાજ ધીરજ બોમ્બદેવરાએ પોતાનો પહેલો વ્યક્તિગત સુવર્ણચંદ્રક જીત્યો છે. રાજ્યપાલ એસ અબ્દુલ નઝીરે રિકવ મિશ્ર ટીમ ઇવેન્ટમાં બીજો સુવર્ણચંદ્રક મેળવવા બદલ ધીરજ અને તેના સાથી ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા છે. તેમણે યુવા તીરંદાજને આગામી વર્ષોમાં સતત સફળતા અને ઘણા વધુ ગૌરવ મળે તેવી શુભેચ્છાઓ પાઠવી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેશના મધ્યમ વર્ગનું રાષ્ટ્ર નિર્માણમાં મહત્વનું યોગદાન. કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે કહ્યું કે દેશમાં ખાદ્યાન્નનો પૂરતો બફર સ્ટોક. વૈશ્વિક પડકારોની ચર્ચા સહિતના મુદ્દાઓ સાથે ફ્રાન્સમાં યોજાનારી G7 સમિટમાં આવતીકાલે પ્રધાનમંત્રી ઉપસ્થિત રહેશે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો મુખ્ય રાષ્ટ્રીય કાર્યક્રમ 21 જૂને કોલકાતામાં યોજાશે. ઈરાન અને અમેરિકા વચ્ચેના કરારના અહેવાલ વચ્ચે શેરબજારમાં તેજી અને તુર્કીમાં યોજાયેલા તીરંદાજી વર્લ્ડ કપમાં આંધ્રપ્રદેશના તીરંદાજ ધીરજ બોમ્બદેવરાએ સુવર્ણચંદ્રક જીત્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
3: આકાશવાણી ગયા અમદાવાદ, બડોદરા, રાજકોટ, ભુજ કેન્દ્ર હૈ.

0: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
1: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
0: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
1: હા મારી માં, કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: ફિલ્મ હતી હિમાલય પુત્ર. સ્વર આપ્યો હતો અલકા યાજ્ઞિક અને ઉદિત નારાયણે.
1: ભગુ દરિયે જાય છે તો ભૂલે ચૂકે પણ IMBL નજીક જાતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
2: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
1: અને ક્યારેય કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસ ને જાણ કરજે.
3: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારે.

હમણાં આપ સાંભળી રહ્યા હતા કલાકાર મનહર ઉદાસની ફિલ્મ હતી આપ તો એસે ન થે. પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું એફએમ 2.3 મેગાહર્ટ્ઝ પર. હવે પ્રસ્તુત છે એનસીઆરટીનો પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ.

0: आखिर खेलोगे किसके साथ?
1: उस घर में सिर्फ वही है। उसके बाद एक मुन्नी हुई थी, उसकी छोटी बहन, मगर माँ की पलकें भीग गईं। उसकी माँ रो रही है। अप्पू नहीं जान सका कि माँ क्यों रो रही है। क्या कंचा खरीदने से? ऐसा तो नहीं हो सकता। तो फिर उसकी आंखों के सामने बूढ़ा दुकानदार और कार का ड्राइवर खड़े खड़े हंस रहे थे। वे सब पसंद करते हैं, सिर्फ माँ को कंचे क्यों पसंद नहीं आए? शायद कंचे अच्छे नहीं हैं। बस्ते से आंवले जैसे कंचे निकालते हुए उसने कहा,
2: बुरे कंचे हैं, है ना?
0: नहीं, बहुत अच्छे हैं।
2: देखने में बहुत अच्छे लगते हैं ना?
0: बहुत अच्छे लगते हैं।
1: वो हंस पड़ा। उसकी माँ भी हंस पड़ी, आंसू से गीले माँ के गाल पर अपना गाल सटा दिया। अब उसके दिल से खुशी छलक रही थी।
3: तो श्रोताओ, अब इसी के साथ हमारा आज का उमंग कार्यक्रम यहीं पर समाप्त होता है। तो अपने मित्र अजीत
4: और विमलेश को उमंग कार्यक्रम की तकनीकी टीम के साथ कल तक के लिए आज्ञा दीजिए।
3: नमस्कार।
5: उमंग उमंग उमंग उमंग।
6: अहतो एनसीईआरटी नो प्रायोजित कार्यक्रम उमंग प्रसारण छे आकाशवाणी ना दमण केंद्र नो। श्रोता मित्रो, हवे સાંભળીએ એક નવલિકા, ભાગલા, રજૂઆત વિનોદ જોશીની।
7: હવે પ્રસ્તુત છે મારી નવલિકા, શીર્ષક છે ભાગલા, રજૂ કરી રહ્યા છે યોગેશ જોશી।
8: મહિનો આના ઘરે, મહિનો પેલાના ઘરે કરવા કરતા તો ઘડા ઘર કેવું રહે? થેલામાં કપડાં ભરતા શારદાબેને કહ્યું। મનસુખભાઈ ચૂપ રહ્યા। થોડી ક્ષણ ભારે ખમ મૌન વહેતું રહ્યું। નિસાસો નાખતા મનસુખભાઈ બોલ્યા, ઈશ્વરની મરજી હશે એમ થશે, દીકરાઓ સાથે ઋણાનું બંધ હશે ત્યાં સુધી। મનસુખભાઈને ઉધરસ ચડી, ઢીંચણ પર હાથ મૂકી શારદાબેન માળ ઊભા થયા ને પાણી લેવા ગયા। ઘૂંટડો પાણી પીધા પછી મનસુખભાઈએ કહ્યું, તું કહેતી હોય તો ઘરડા ઘરમાં જઈએ। ત્યાં તો શારદાબેને જ વિચાર ફેરવ્યો, ના ના, ઘરડા ઘરમાં નથી જવું, સમાજમાં છોકરાઓનું ખરાબ દેખાય। તો પછી તને ઘરડા ઘરનો વિચાર કેમ આવ્યો? મારી બીપીની અને ઢીંચણના દુખાવાની મેં દવા મંગાવી હતી, તો રાજેશની વહુ ગણીને બે દિવસની દવા લાવી। બસ બે જ દિવસ એના ત્યાં રહેવાનું છે ને પછી મોટાના ઘરે જવાનું છે ને, તે દવા મોટો લાવશે। પાલવના છેડાથી શારદાબેને ઝળઝળિયા લૂછ્યા, પછી બોલ્યા, રાજેશને તો બિચારાને ખબર નહીં હોય, નહીતર એ તો આખા મહિનાની દવા લાવતો ને વિચારતો દક્ષેશનો પગાર ટૂંકો તે એને દવાનો ખર્ચ કરવો ન પડે। પણ રાજેશની વહુ? શારદાબેન જરી અટક્યા, એક નિસાસો નાખ્યો, પછી બોલ્યા, ઘરડા ઘરમાં જવાનો વિચાર મનમાં તો ઘણીય વાર આવતો, પણ હું ચૂપ રહેતી, આજે સહન ન થયું તે બોલાઈ ગયું મારાથી। મનસુખભાઈને થયું, પોતાનું ઘર રાખ્યું હોત તો દર મહિને આમ બે છોકરાઓના ઘરે ઠેબા ખાવાવાળો ન આવત, ટિફિન બંધાવી દેત ને શાંતિથી રહેત। રાજેશે કહેલું, દક્ષેશને તો તમે રૂમ રસોડાનો ફ્લેટ લેવા જીપીએફમાંથી પૈસા ઉપાડીને આપેલા, એ પછી હપ્તા તો એ એના પગારમાં

થી ભરી દે છે. આ ઘર હવે નાનું પડે છે તો આપણે 2 BHKનો ફ્લેટ નોંધાવી દઈએ. એમાં એક રૂમ તમારો અલગ રહે. આ ઘર વેચી મારીએ તો નવો ફ્લેટ આવી જાય. વળી નવા ફ્લેટમાં લિફ્ટ પણ છે. તે બાને દાદરા ચડવાનો પડે. ઢીંચણનો દુખાવો બાને વધતો જ જાય છે. મારું બેલેન્સ હું રોકી દઈશ. થોડા શેર પડ્યા છે એ પણ વેચી દઈશ. બાકીના ખૂટતા પૈસા આ ઘર વેચીએ એમાંથી ઉમેરી દેવાય. વધે એ પૈસાની તમે FD કરાવી દો કે MIS માં રોકો. શારદાને મોતિયો ઉતરાવવાનો થયો ત્યારે રાજેશે કહેલું, બાપુજી તમે મેડિક્લેમનો વીમો લીધો હોત તો? ત્યારે મનસુખભાઈનો ટોન બદલાયો હતો. બાને મોતિયો ઉતરાવવાના ખર્ચની તું ચિંતા ના કર, મારે FD તોડીશ એટલે ખર્ચ નીકળી જશે. મારો એ મતલબ નહોતો બાપુજી. મનસુખભાઈએ FD તોડેલી પણ રાજેશે પૈસા લીધા નહોતા. ને હવે તો રાજેશનો પગાર પણ સારો થઈ ગયો છે. ઘરમાંય બધું વસાવી દીધું છે, LCD TV ને હોમ થિયેટર સુદ્ધા. રાજેશના બેડરૂમમાં AC પણ નંખાવ્યું છે. AC નંખાવ્યું એ ઉનાળામાં રાજેશની વહુ AC ચાલુ કરીને આરામ કરતી હતી. શારદાબેન હાથમાં શેતરંજી ને ઓશિકુ લઈને એ રૂમમાં પહોંચ્યા. શેતરંજી પાથરી ત્યાં તો રાજેશની વહુ બોલી, બા તમને આટલા ઢીંચણ તો દુખે છે, એસીમાં રહેશો તો સાંધા વધારે જકડાઈ નહીં જાય. પરણીને આવી ત્યારે શરૂમાં તો રાજેશની વહુ બહુ સારું રાખતી, બા બા કરતી, ગરમ ગરમ ફુલકા રોટલી તાસકમાં લઈ આવતી ને કહેતી, લો બા આ ગરમ રોટલી. બસ બેટા હવે મારે નહીં જોઈએ. ના બા લો આ ગરમ રોટલી, થાળીમાં છે એ ઠંડી રોટલી લાવો પાછી. પણ થોડા સમય પછી શારદાબેન રાહ જોતા હોય, બહાર ગઈ છે તે વહુ ક્યારે આવશે ને ક્યારે રાંધશે. સાંજે જમવાનું બહુ મોડું થાય તો હવે પચતું નથી, ગેસ થઈ જાય છે. વળી રાજેશના બાપુજીને ક્યારની ભૂખ લાગી છે, લાવ ખીચડી તો મૂકી દઉં. ત્યાં રાજેશની વહુનો ફોન આવે, બા અમે બહાર જમીને આવીશું, સવારનું પડ્યું છે એ તમને ચાલશે ને? નહીંતર હું આવીશ ત્યારે કંઈક બનાવીશ, અથવા તો સવારનું ઠંડુ ન ખાવું હોય તો તમે કંઈ બનાવી લેશો. ને પછી બે જણા સવારનું વધેલું ખાઈ લેતા. રાજેશની વહુને રસોઈનુંય કોઈ માપ નહીં, કોઈ વાર ખૂટે, બાકી ખૂબ વધારે બનાવે ને સાંજે બધું ગાય કૂતરાને નાખી દેવું પડે. મોટા દીકરાની વહુ કરકસરવાળી, પણ દક્ષેશનો પગાર ટૂંકો તે બિચારી કરે શું? કઠોળ કરે તો શાક ન કરે, શાક મોંઘા પડે તે દાળ ભાત રોટલીથી ચલાવી લે, સાંજે ખીચડી અને છાશ. રોજ રોજ ખીચડી ખાઈને છોકરા કંટાળે તો ક્યારેક ભાખરી શાક, એ રાંધ્યાય માપનું, ક્યારેય બગાડ ન થાય. શારદાબેન મનસુખભાઈ રાજેશના ઘરે રહે ત્યાં સુધી ફૂલ ડિશ જમવામાં હોય. રોટલી, દાળ, ભાત, શાક, કઠોળ, સલાડ, કચુંબર, છાશ, કંઈ ને કંઈ ફ્રૂટ્સ પણ ઘરમાં હાજર હોય. બદામ, અખરોટ, અંજીર વગેરે સૂકો મેવો પણ ઘરમાં હોય. રાજેશ એની વહુને કહે પણ ખરો, બા બાપુજીને અખરોટ, બદામ, અંજીર આપજે હો, કોલેસ્ટ્રોલ થોડું વધારે છે તે નોર્મલ થઈ જાય. અંજીર ખાતા શારદાબેનને થાય આજે આખર તારીખ, કાલથી દક્ષેશના ઘરે જવાનું થશે, તો એના છોકરાઓ માટે લઈ જવા થોડોક સૂકો મેવો વહુ પાસે માગું. એના છોકરાઓને તો બિચારાને સૂકો મેવો જોવાય નથી મળતો. પણ પછી થાય મૂડ ન હોય ને રાજેશની વહુ ક્યાંક ના પાડી દે તો? ના ના નથી પૂછવું. એ પછી એમના કંઠેથી અંજીર ઉતરે નહીં. મોટાના ઘરે જવાનું થાય ત્યારે શરૂમાં 2-4 દિવસ તકલીફ પડે. મોટાના ઘરે ફ્રીજ પણ નથી ને રાજેશના ઘરે ફ્રીજનું ઠંડુ પાણી પીવાની ટેવ પડી હોય તે માટલીનું પાણી તેલ જેવું લાગે. થાય જમવામાં ખાલી રોટલી ને દાળ જ છે, થોડુંક શાક હોત તો સારું થતું. શારદાબેનને તો જાણે બહુ વાંધો ન આવે, પણ મનસુખભાઈને મજા ન પડે. એમને પહેલેથી ખાવાનો શોખ, અવારનવાર ફરસાણ પણ જોઈએ ને ગળ્યું પણ. તે રાજેશના ઘરે તો બધું મળી રહે. ઉનાળામાં જમ્યા પછી રાજેશ કહે, લાવ હવે બધાને થોડો આઈસ્ક્રીમ આપ. જ્યારે દક્ષેશના ઘરે સાંજે તો ખીચડી ને છાશ. મનસુખભાઈને થાય સાથે એકાદ પાપડ હોત તો સારું થાત.
રાજેશને સરકારી નોકરી તે પગાર વધ્યા કરે, મોંઘવારી ભથ્થું એ વધ્યા કરે ને એને ઉપરની આવક પણ ખરી. જ્યારે દક્ષેશ પ્રાઇવેટમાં ટાઈપિસ્ટ તરીકે નોકરીમાં રહેલો, પણ પછી ટેબલે કમ્પ્યુટર આવી ગયા પછી એનું ખાસ કામ રહ્યું નહીં. સૌ પોતપોતાના કમ્પ્યુટરમાં કામ કરી લેતા. હા, શેઠનું કામ દક્ષેશ પાસે આવતું. દક્ષેશ કમ્પ્યુટર શીખી ગયો તે સારું થયું, નહીંતર એની નોકરી ચાલી જતી. શેઠે એને છૂટો તો ન કર્યો, પણ પછી મોંઘવારી વધતી એ પ્રમાણમાં એનો પગાર વધતો નહીં. તે કેમેય બે છેડા ભેગા થતા નહીં. સાત સાંધો ને તેર તૂટે તેવી પરિસ્થિતિ હંમેશા રહેતી. આમ છતાં દક્ષેશને એની વહુ બા બાપુજીને ભાવથી રાખે. મહિનો પૂરો થાય એ પછી દક્ષેશની વહુ કહે, આજીને આજે શું કામ જવું પડે, રોકાઈ જાઉં ને, રવિવારે એના પપ્પા તમને મૂકી જશે. દક્ષેશની વહુનું મન મોટું, પ્રેમથી રાખે. સવારનું ઠંડુ કંઈ પડ્યું હોય તો પોતે ખાય, પણ બા બાપુજી માટે તો સમયસર ગરમ ગરમ ખીચડી બનાવે. બા બાપુજી પોતાના ઘરે આવે એ એને ગમે. શારદાબેનના પગ બહુ દુખતા હોય ત્યારે દક્ષેશની વહુ રાત્રે પગ દાબી આપતી. શારદાબેન કહેતા, બસ બેટા હવે તું સૂઈ જા. ના બા, હજી મને ઊંઘ નથી આવતી, કહી એ પગ દાબવાનું ચાલુ રાખતી. શારદાબેનને થોડી શરદી થાય કે તરત એ તુલસી, મરી, આદુ, ગોળ વગેરેનો ઉકાળો બનાવતી. ઘરમાં પડ્યું હોય તો એમાં મધ પણ ઉમેરતી. દક્ષેશનું ઘર સાવ નાનું, આથી પોતાનું ઘર વેચી દીધા પછી મનસુખભાઈ તથા શારદાબેન રાજેશના ફ્લેટમાં જ રહેતા. બા બાપુજી માટે અલગ રૂમ હતો. મોન્ટુ જન્મ્યો એ પછી તો એને રાખવા, મોટો કરવા બાની ખાસ જરૂર હતી. આથી રાજેશની વહુ બા બાપુજીને ખૂબ સાચવતી ને ઢાપલા વેડા પણ કરતી. પણ મોન્ટુ થોડો મોટો થઈ ગયો ત્યાર પછી, બા, રાજેશની વહુ બોલી હતી, દક્ષેશભાઈ અને ભાભી તમને બહુ જ યાદ કરતા હોય છે, તે થોડાક મહિના એમના ઘરે ના રહેવા જાઓ. બા બાપુજી દક્ષેશના ઘરે ગયા પછી રાજેશની વહુને થતું, હવે ડોસા ડોસી પાછા ન આવે તો સારું. રાજેશને પણ એ કહેતી, બા બાપુજીનો ભાર આપણે એકલાએ જ થોડો વેઢારવાનો. દક્ષેશભાઈ ભાભીની પણ કંઈક તો જવાબદારી ખરી કે નહીં? શરૂમાં તો રાજેશે પત્નીની વાત ગણકારી નહીં, પણ એની કાનભંભેણી અવારનવાર ચાલતી જ રહી. દક્ષેશના ઘરે બા બાપુજી હોય તો રાજેશને થતું, લાવ હવે હું બા બાપુજીને લઈ આવું. એનું ઘર નાનું છે, વળી પગાર પણ એનો ટૂંકો છે. પણ પત્નીની ટકટક ચાલ્યા જ કરતી. આથી છેવટે વારા કાઢ્યા. બા બાપુજી એક મહિનો રાજેશના ઘરે અને પછી એક મહિનો દક્ષેશના ઘરે. સારું છે કે બા અહીં ને બાપુજી ત્યાં એવા ભાગલા ના પાડ્યા. મનસુખભાઈ રાજેશના ઘરે હતા ત્યાં સુધી અમને અંદાજ નહોતો આવતો કે દક્ષેશના ઘરે બે છેડા કેમ ભેગા થતા હશે. પરંતુ એ જોયા પછી મનસુખભાઈ પોતાના પેન્શનમાંથી લગભગ 80% જેટલી રકમ દક્ષેશને આપતા. આ બાબતની જાણ થતાં જ રાજેશની વહુના પેટમાં જાણે તેલ રેડાયેલું. આ તે ક્યાંનો ન્યાય? બા બાપુજી જે મહિને અહીં રહે એ મહિને પણ પૈસા દક્ષેશભાઈને મોકલે? એમના ત્યાં રહે એ મહિને ભલે એમને પૈસા આપે, પણ આપણે ત્યાં રહે એ મહિને તો પૈસા આપણને ન મળવા જોઈએ. રાજેશે વહુને કહ્યું, આપણને બાપુજીના પૈસાની ક્યાં જરૂર છે? આ ઘર લેવા માટે એમણે પોતાનું ઘર વેચીને પૈસા આપેલા જ ને. તે એમાં શું નવાઈ કરી? દક્ષેશને એમણે ઘર લઈ આપેલું, તે પછી આપણને ટેકો તો કરવો જ પડે ને. બાપુજી અહીં રહે એ મહિને હું એમના પેન્શનમાંથી પૈસા લેવાનો નથી, સમજી? તમે સમજતા કેમ નથી? બા બાપુજીને મેડિક્લેમ તો છે નહીં, કશી ગંભીર માંદગી આવશે તો બધો એ ખર્ચ આપણે જ કરવો પડશે ને. બાપુજીના પેન્શનના પૈસા આપણે નથી વાપરવા, એ પૈસા આપણે જુદા રાખીએ, એમની માંદગી આવે ત્યારે કામ લાગે. પણ રાજેશ પત્નીની વાત માન્યો નહોતો. ત્યારથી રાજેશની વહુ બા બાપુજીને બરાબર જાળવતી નહોતી. ગઈ 11 જ કેવું થયેલું? શારદાબેને સવારે જ કહેલું, આજે અમારે 11 છે બેટા, ફરાળ કરવાનો મને ટાઈમ નથી. તો ફરાળ હું બનાવી દઈશ બેટા. પણ ઘરમાં ફરાળ બનાવવા માટે કશું પડ્યું નથી, ઘરમાં જે બને તે ખાઈ લેતા હોતો, 11 ન કરો તો નહીં ચાલે? શારદાબેન કશું બોલ્યા નહીં, મન વાળ્યું.
આ 11 અમે ફરાળ ન કરીએ એવી ઈચ્છા હશે ઈશ્વરની. રાજેશની વહુ એની પાર્ટ ટાઈમ

0: જોબ માટે ગઈ ત્યારે શારદાબેને રસોડામાં જઈને જોયેલું. મોરૈયો હતો, સાબુદાણાય હતા, શિંગોડાનો લોટ પણ હતો, સિંગદાણાય હતા, શાકના છાબડામાં જોયું તો બટાકા પણ હતા ને સુરણ પણ હતું. આજે 1 તારીખની સવાર રાજેશ જીમમાં ગયેલો. રાજેશની વહુ નહીને વાળ કોરા કરતી બાથરૂમમાંથી બહાર આવી અને બોલી, બા થેલો ભરી દીધો, તૈયાર થઈ જાઓ જલ્દી, હું રિક્ષામાં તમને દક્ષેશભાઈના ઘરે મૂકતી જાઉં. મનસુખભાઈ ખોખારો ખાઈને બોલ્યા, અમે રિક્ષામાં જતા રહીશું, તારે ધક્કો ખાવાની જરૂર નથી. થેલો ઊંચકીને મનસુખભાઈ આગળ ચાલ્યા અને પાછળ શારદાબેન. લિફ્ટમાં નીચે ઉતર્યા, ઝાંપા પાસે જ રિક્ષા મળી ગઈ. ક્યાં જવું છે કાકા? વૃદ્ધાશ્રમ. થોડીવારમાં રિક્ષા વૃદ્ધાશ્રમ પહોંચી. વૃદ્ધાશ્રમમાં જઈને તપાસ કરી તો નાકની દાઢી પર નીચે ઉતરી આવેલા ચશ્માની ફ્રેમની ઉપરથી નજર કરીને કોઈ કાકા બોલ્યા, હાઉસફુલ છે દાદા, વેઇટિંગ ચાલે છે.
1: તો શ્રોતા મિત્રો, હમણાં જ આપે સાંભળી મારી નવલિકા, શીર્ષક હતું ભાગલા, રજૂ કરી રહ્યા હતા યોગેશ જોશી.
2: પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. શ્રોતા મિત્રો, હવે સાંભળીએ સુગમ સંગીત. મિત્રો, આ સાંભળીએ પોપ ગીત. કલાકાર છે ફાલ્ગુની પાઠક.

નમસ્કાર યુવા મિત્રો, કેમ છો? આખા દિવસ તમે ખૂબ જ કામ કર્યું હશે, થાકી ગયા હશો, તો તમારો આ થાક ઉતારવા માટે તમારા માટે આ કાર્યક્રમ પ્રસ્તુત છે, યુવાવાણી. યુવા મિત્રો માટેનો આ કાર્યક્રમ યુવાવાણી આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રસ્તુત થાય છે. અને આ કાર્યક્રમની સાથે હું છું તમારી રેડિયો દોસ્ત પ્રિયલ દેસાઈ. મિત્રો, આજે પણ આપણે આ કાર્યક્રમમાં અવનવી વાત કરવાની છે, એક એવા વિષય પર વાત કરવાની છે કે જે આપણા દિલમાં વસેલો એક વિષય છે. આપની ગમતી વાત એટલે કે અવકાશ વિશે, ગગન વિશે, યુનિવર્સ વિશે, આ વિષય પર આજે આપણે ચર્ચા કરવાની છે. જોડાયેલા રહો આ કાર્યક્રમની સાથે.

0: ઉનાળાના જે દિવસો છે એ પૂરા થવા આવી રહ્યા છે અને જ્યારે આ દિવસોમાં આપણે ધાબા પર જઈએ ત્યારે તારાને જોતા, ત્યારે તારો જ્યારે ખરતો હોય અને ત્યારે આપણે એક વિશ માંગતા, અને ત્યારે બધા લોકોએ કંઈક ને કંઈક એવી વિશ માંગી હશે અને ક્યાંક એવો પણ પ્રશ્ન ઉત્પન્ન થયો હશે કે કાશ હું તારા પાસે જઉં, કાશ હું ચંદ્ર પાસે જઉં, કારણ કે એ એક ફેસિનેશન લાગે કે મારે પણ ચંદ્ર પાસે જવું છે. પરંતુ હવે આપણે આકાશવાણીના સ્ટુડિયોમાં આ રિયલ એક્સપિરિયન્સ ચંદ્ર, તારા, પ્લેનેટ આ વિશે આપણે વાત કરવાની છે અને આવી જ આપણે વાત કરવા માટે આપણી સાથે આકાશવાણીના સ્ટુડિયોમાં ખાસ અતિથિ હાજર છે, કે આ શુક્લા, સાયન્ટિસ્ટ એન્જિનિયર એટ ઇસરો. આકાશવાણીના સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. ખૂબ આનંદ થયો તમારી સાથે આપણે આ વિષય પર વાત કરવાની છે.
1: થેન્ક યુ સો મચ. આઈ એમ ગ્લેડ આઈ એમ ઇન્વાઇટેડ ઓવર હિયર. આકાશવાણી કેન્દ્રનો ખૂબ ખૂબ આભાર માનું છું.
0: કેયાજી, હવે આપણે વાત કરી છે ખગોળશાસ્ત્ર વિશે, તો આપણે જ્યારે વિચારતા હોય કે આ ગ્રહો કેટલા વિશાળ છે, તારા કેવા નાના લાગે છે, તારા કેમ ચમકે છે, હવે ઘણા બધા માનવ સહજ પ્રશ્નો ઉત્પન્ન થાય, તો ખગોળશાસ્ત્ર વિશે જણાવો કે કેમ લોકોને એ જાણવાની જિજ્ઞાસા છે, ફેસિનેટિંગ લાગે છે, ખાસ કરીને વિદ્યાર્થીઓમાં ખગોળશાસ્ત્રને લઈને ખૂબ જ જિજ્ઞાસા હોય છે.
1: આ જિજ્ઞાસા ખૂબ સ્વાભાવિક છે પ્રિયલ. આપણે ક્યાંથી આવ્યા, જીવન કેવી રીતે બન્યું, આપણે શું એકલા છીએ આખા બ્રહ્માંડમાં, કે પૃથ્વીની બહાર શું શું ચાલી રહ્યું છે, એ જાણવાની જિજ્ઞાસા દરેક વ્યક્તિમાં હોય છે. અને એ બધા પ્રશ્નોના જવાબ હું કહીશ કે એસ્ટ્રોનોમી પાસે છે.
0: જી,
1: એટલા માટે જ એસ્ટ્રોનોમી જે છે એ એક સબ્જેક્ટ છે કે જે બધાને પ્રિય હોય, અને એકવાર એનું સ્ટડી ચાલુ કરી દે તો એને છોડી ન શકે ક્યારેય.
0: જી જી કિયાજી, હવે વાત કરીએ તો નાસા છે, આપણે ઇસરો પણ આપણે હવે એ તરફ આગળ વધી રહ્યા છે કે માર્સ પર, ચંદ્ર પર આપણે જીવન શરૂ કરવાની આપણે બહુ નજીક છીએ, તો કેટલું પોસિબલ છે કે આપણે નિયર બાય ફ્યુચર આપણે ત્યાં પણ જીવન વિતાવી શકીશું?
1: આજે વિશ્વભરના વૈજ્ઞાનિક, પછી એ નાસાના હોય, યુરોપિયન સ્પેસ એજન્સીના હોય કે ચાઇનાના હોય, માર્શિયન હેબિટેટ ઉપર ખૂબ એગ્રેસિવલી કામ કરી રહ્યા છે. માર્શિયન હેબિટેટ એટલે મંગળ પર વસવાટ માટેના. હવે જે મંગળ પર વસવાટ કરવો એ એટલો સહેલો નથી, એનું પ્રોટોટાઇપિંગ જરૂરથી થયું છે. મેજર એમાં કન્ટ્રીબ્યુટર છે નાસા, કે જેણે એના પ્રોટોટાઇપ્સ પ્રૂવ કર્યા છે. હવે આપણને પહેલા પ્રશ્ન એવો થાય કે મંગળ પર રહેવું કેટલું ચેલેન્જિંગ છે, રહી શકાય કે ના રહી શકાય. તો મંગળ ગ્રહ વિશે હું જણાવીશ કે ત્યાંનું જે એવરેજ ટેમ્પરેચર છે એ -60 ડિગ્રી છે. ઇટ્સ અ વેરી ડ્રાય પ્લેનેટ. ખાલી પોલર રિજન્સમાં જ થોડો આઈસ અવેલેબલ છે, અધરવાઇઝ વોટર ઇઝ ઓલ્સો વેરી રેર. અને ત્યાંનું જે વાતાવરણ છે એ બી ઘણું થિન છે. અત્યારનું પૃથ્વીનું જો એર પ્રેશર આપણે 100% ગણતા હોઈએ તો ત્યાંનું એટમોસ્ફિયરિક પ્રેશર 1% જ છે. અને ઓન ટોપ ઓફ દેટ ત્યાં યુવી રેડિયેશન્સ બી ઘણા બધા છે. તો ચેલેન્જ એ છે કે એવા રેડિએટિવ એન્વાયરમેન્ટમાં માણસ ત્યાં કઈ રીતે રહી શકે. તો એનો જવાબ એવો છે કે સૌથી પહેલા ત્યાં જે માર્શિયન સોઇલ છે, અહીંયાથી કંઈ આપણે રેતી ઈંટ સિમેન્ટ લઈને તો ત્યાં જઈ ન શકીએ, બરાબર ને? તો પછી ત્યાંની જે માર્શિયન સોઇલ, જે રિગોલિથ કહેવાય, એમાં પોલિમર કોમ્પોઝિટ્સની મદદથી એક પહેલા તો શેલ ક્રિએટ કરવામાં આવે છે. એ શેલ બનાવ્યા બાદ જ એસ્ટ્રોનોટ્સને ત્યાં મોકલી શકાય. અને એ એસ્ટ્રોનોટ્સ ત્યાં જઈને એક એવી ઇકોસિસ્ટમ ડેવલપ કરશે કે જે ટોટલી રિયુઝેબલ હોય. ત્યાં બધું જ રિયુઝેબલ છે, પછી એ હવા હોય, પાણી હોય, એનર્જી હોય કે વેસ્ટ મેનેજમેન્ટ હોય. તો આ બધી ચેલેન્જીસ સાથે આપણે યસ કોશિશ કરી રહ્યા છીએ કે આપણે માર્સ પર વસવાટ કરી શકીએ.
0: જી, હવે આપણે યુનિવર્સની વાત કરતા હોય તો આપણે એક પ્રશ્ન થાય કે આવા તો કેટલા યુનિવર્સ છે, જો આપણે તો કંઈ નથી, એટલે આપણે જે જાણી શક્યા છે માત્ર 5% છે, હજુ 95% તો ખબર જ નથી કેટલું છે. તો યુનિવર્સ કેટલું વિશાળ છે, કેવા રહસ્યો છે યુનિવર્સ છે આપણને હજુ ખબર નથી, પરંતુ હજી આમ સંશોધન થઈ રહ્યું છે અને આપણી સામે નવી નવી ઇન્ફોર્મેશન આવી રહી છે.
1: એક અંદાજ પ્રમાણે આપણું જે બ્રહ્માંડ છે એની ઉત્પત્તિ 13.8 અબજ વર્ષ પહેલા થયેલી છે. એટલે એસ્ટ્રોનોમી પાસે એટલો સ્કોપ છે કે એટલા વર્ષોનો ઇતિહાસ એ સ્ટડી કરી શકે. અને જ્યાં સુધી ગેલેક્સીઝનો સવાલ છે, લગભગ 2 ટ્રિલિયન ગેલેક્સીઝ જે છે એ આપણી વિઝિબિલિટી રેન્જમાં છે, એની બહાર કેટલી છે એ આપણને ખબર નથી. જ્યારે બિગ બેંગ થયું અને યુનિવર્સ ક્રિએટ થયું ત્યારની જે ગેલેક્સીઝ છે એ તો આપણા સુધી રીચેબલ જ નથી. જે ન્યૂ ગેલેક્સીઝ છે જે આપણી વિઝિબિલિટીમાં છે તે પણ 2 ટ્રિલિયન જેટલી છે. સો ઇટ્સ હ્યુજ.
0: જી, હવે આપણે આ બધે સંશોધન માટે આપણે એસ્ટ્રોનટ્સને આપણે મોકલતા હોઈએ છીએ અવકાશ પર, તો એના માટેની પૂર્વ તૈયારીઓ કેવી હોય છે, કઈ રીતે ટ્રેન કરવામાં આવે છે, અને આખરી ઘડીએ તેમને કેવી રીતે મિશન માટે તૈયાર કરવામાં આવે છે, કઈ પ્રકારનું મોટિવેશન એમને આપવામાં આવે છે, એટલે કે ડ્યુરિંગ ધ મિશન, પ્રી મિશન અને પોસ્ટ મિશન, તો આ બધી પ્રોસેસ કેવી હોય છે? કારણ કે ઇસરોએ ઘણા બધા આપણે એસ્ટ્રોનટ્સને મોકલ્યા છે, તો એસ્ટ્રોનટ્સને કેવી રીતે તૈયાર કરવામાં આવે છે?
1: એસ્ટ્રોનોટ્સ તૈયાર કરવાને એ લગભગ 10 થી 15 વર્ષની ટ્રેનિંગ એના માટે લાગે છે. ઇટ્સ વેરી ટફ જોબ. એસ્ટ્રોનોટ્સ, તમે શુભાંશુ શુક્લાનો વિશે બી સાંભળ્યું હશે, રિસેન્ટલી એ લોકો ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં એ ગયા હતા અને સફળતાપૂર્વક પરીક્ષણ કરીને પાછા આવ્યા છે. તો એસ્ટ્રોનોટ્સની જે ટ્રેનિંગ છે ને એ લગભગ 4 તબક્કાઓમાં વહેંચાયેલી છે. પહેલા એક બેઝિક ટ્રેનિંગ હોય જેમાં ક્લાસરૂમ થિયોરીઝ હોય, પછી એમને સુપરસોનિક જેટ્સ એનું પાયલોટિંગ શીખવાડવામાં આવે, પછી એમને ઇમરજન્સી સિચ્યુએશન્સમાં કેવી રીતે સર્વાઈવ થવું એ બધી ટેકનિક શીખવાડવામાં આવે. પછી જે એમનો સેકન્ડ ફેઝ હોય છે એમાં એ લોકોને વેઇટલેસનેસ, બીકોઝ દેર ઇઝ અ માઇક્રોગ્રેવિટી ઓવર ધેર, ત્યાં તમને ઓલમોસ્ટ વેઇટલેસ ફીલ થાય, તો એવા વાતાવરણમાં કેવી રીતે ફ્લોટ થવું, મૂવ થવું, ડેઈલી દૈનિક આપણી ક્રિયાઓ કેવી રીતે કરવી એની ટ્રેનિંગ હોય. અને પછી એમને મિશન સ્પેસિફિક ટ્રેનિંગ આપવામાં આવે લગભગ 3જા તબક્કામાં, જે એકચ્યુઅલ ક્રૂ મોડ્યુલ જેમાં એ લોકો ફ્લાય થવાના હોય એનો સિમ્યુલેટેડ વર્ઝન્સ હોય. એ મોડ્યુલ્સમાં એ લોકો ઘણા બધા કલાકો સુધી કામ કરે અને એ મોડ્યુલ એટલું બધું સારી રીતે ટેકનિકલી એમને સમજાવવામાં આવે કે ઇમરજન્સી સિચ્યુએશનમાં પણ એમના મનમાં અને દિમાગમાં એ આખી પેટર્ન થોરોલી એમને યાદ હોય, જેથી કરીને કોઈ પણ સિચ્યુએશન એ હેન્ડલ કરી શકે. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, મેન્ટલ ટ્રેનિંગ. એ લોકોને ઘણીવાર ટીમ બિલ્ડિંગ માટે અલગ હેબિટેટમાં જુદેથી રાખવામાં આવે, જ્યાં એ લોકો કમ્યુનિકેશન અને જેને કહેવાય ને એક રિઝિલિયન્સ બિલ્ડ કરી શકે અમોંગ ધ ટીમ. તો એ બધી ટ્રેનિંગ થયા પછી આપણે એક એસ્ટ્રોનોટ કહી શકાય કે હી ઇઝ રેડી ટુ સ્પેસ ટ્રાવેલ.
0: અરે વાહ, નાઇસ. વાત કરતા હોય છે ટાઈમ ટ્રાવેલિંગની, પેરેલલ યુનિવર્સની, આપણે એલિયન્સ વિશે આપણે ખાસ વાત કરીશું, કારણ કે અનેક લોકો હજુ પણ પૂછી રહ્યા છે કે શું એલિયન્સ ખરેખર છે કે નહીં. ઘણી વખત આપણે પેલી યુએફઓ જોતા હોઈએ છીએ, આપણી સામે આવા ક્લિપ્સ પણ આવતી હોય છે, હવે ફેક છે કે રિયલ છે વી ડોન્ટ નો, બટ એલિયન્સ વિશે શું કેવું છે, પેરેલલ યુનિવર્સ વિશે શું કેવું છે અને ટાઈમ ટ્રાવેલિંગ વિશે શું કેવું છે?
1: જ્યાં સુધી એલિયન્સનો સવાલ છે ને, ટિલ ડેટ ઇટ ઇઝ જસ્ટ અ સ્પેક્યુલેશન. હા, પણ માઇક્રો ઓર્ગેનિઝમ્સ, જે માઇક્રોબ્સ કહીએ, એક કોષીય કે બહુકોષીય જે ફંગાઈ છે, એનું એક્ઝિસ્ટન્સ વૈજ્ઞાનિકો અમુક હદે સાબિત કરી શક્યા છે. પણ જે કોમ્પ્લેક્સ ક્રીચર્સ છે, જે હ્યુમન્સ છે કે એનિમલ્સ છે, એને કોમ્પ્લેક્સ ક્રીચર્સ કહીએ, તો એમનું જે એક્ઝિસ્ટન્સ છે એની ઘણી બધી થિયોરીઝ છે, પણ યસ, એનું બહુ કોન્ક્રીટ પ્રૂફ હજી સુધી આપણી પાસે નથી. પણ હા, તમને એની થિયોરીઝ ઘણી ફેસિનેટિંગ લાગશે કે એક એનાલિસિસ એવું કહે છે કે બીકોઝ દે આર સર્વાઈવિંગ ઇન યુવી એન્વાયરમેન્ટ, એમની સ્કિન જે છે એ કોરલ્સ જેવી હશે, દે વિલ બી રિફ્લેક્ટિંગ બ્લુ, ગ્રીન ઓર બ્લુ કલર. એ લોકો બહુ શોર્ટ અને સ્ટર્ડી હોવા જોઈએ, એમ હાથી જેવું એમનું સ્ટ્રક્ચર હોવું જોઈએ ટુ હેન્ડલ ધ ગ્રેવિટી. અને એમનું મેટાબોલિઝમ પણ આપણા કરતાં ઘણું સ્લો હશે, બીકોઝ દે આર સર્વાઈવિંગ ઇન વેરી ફ્રિજિડ ટેમ્પરેચર્સ. તો એ રીતના એનાલિસિસ ઘણા બધા છે, પણ યસ, જે એક્સપેરિમેન્ટલ ડેમોન્સ્ટ્રેશન કે પ્રૂફ કહી શકાય એવું તો હજી સુધી પ્રૂફ થયું નથી.
0: એટલે એવું બી સાંભળ્યું છે કે તેઓ હ્યુમન્સનો કોન્ટેક્ટ કરી રહ્યા છે, હ્યુમન સુધી પહોંચી રહ્યા છે. ઇઝ ઇટ ટ્રુ ઓર ફોલ્સ?
1: ના, ધેટ ઇઝ નો ઓફિશિયલ ન્યૂઝ અબાઉટ ધેટ.
0: ઓકે ઓકે, યસ. કેયાજી, આપ ટાઈમ ટ્રાવેલ પર શું કહેશો, પેરેલલ યુનિવર્સ વિશે શું કહેશો? એવી કેટલી યુનિવર્સ હજુ એક્ઝિસ્ટ કરે છે જે આપણને ખબર જ નથી, એના વિશે આપ શું કહેશો?
1: પેરેલલ યુનિવર્સ એક્ઝિસ્ટ કરી શકે છે એઝ પર ક્વોન્ટમ મિકેનિક્સ, રાઈટ? અને એક થિયરી

0: એવી છે કે એવરી ક્વોન્ટમ ઇવેન્ટ ક્રિએટ્સ અ ન્યૂ યુનિવર્સ, અને યુનિવર્સ ઇઝ કોન્સ્ટન્ટલી સ્પ્લિટિંગ. તો બાય લો ઓફ ફિઝિક્સ ધીસ કેન બી એક્સપ્લેનેબલ. બટ પેરેલલ યુનિવર્સ કે મલ્ટીવર્સ બી ઘણી વાર કહીએ કે અનંત એવા બ્રહ્માંડો છે કે જે ફોર્મ થતા જ રહે છે, બ્રહ્માંડ કન્ટિન્યુઅસલી સ્પ્લિટ થઈ રહ્યું છે. તો આપણી પાસે એવા પેરેલલ યુનિવર્સિસને કોન્ટેક્ટ કરવાનો કોઈ રસ્તો નથી. દે આર નોટ ઇન્ટરેક્ટેબલ, દે આર નોટ ડિટેક્ટેબલ બીકોઝ દે આર પેરેલલ. સો અગેન ઇટ ઇઝ અ સ્પેક્યુલેશન કે આવું યુનિવર્સ હોઈ શકે, પણ આપણા શાસ્ત્રોમાં જરૂરથી આનો ઉલ્લેખ છે. તમે ઘણા ધર્મગુરુઓના પ્રવચનમાં સાંભળ્યું હશે કે ભાઈ અનંત બ્રહ્માંડોમાં આપણું જો ખૂબ સારા આપણા કર્મો હોય તો જ આપણને પૃથ્વી ઉપર અને એમાં પણ ભારત જેવી ભૂમિ ઉપર જન્મ મળે કે જ્યાં આપણે આપણી સ્પિરિચ્યુઅલ જર્ની સ્ટાર્ટ કરી શકીએ અને આપણે આધ્યાત્મિક દ્રષ્ટિએ આગળ વધી શકીએ. તો યસ, દેર ઇઝ અ પ્રૂફ, પણ અગેન દેર ઇઝ નો કોન્સેપ્ટ પ્રૂફિંગ ફોર ધી પેરેલલ યુનિવર્સ. જ્યાં સુધી ટાઈમ ટ્રાવેલનો સવાલ છે, ફોરવર્ડ ટાઈમ ટ્રાવેલ ઇઝ પોસિબલ બાય લો ઓફ રિલેટિવિટી. તમે કદાચ ટાઈમ ડાયલેશન વિશે સાંભળ્યું હશે. ટાઈમ ડાયલેશન એટલે શું? કે બે વ્યક્તિ એક જ ઓબ્જેક્ટને જોઈ રહી છે અને એક વ્યક્તિની જે સ્પીડ છે એ માની લો કે એના કરતા ખૂબ જ વધી ગઈ, તો બીજા વ્યક્તિના રેફરન્સમાં એનો ઓબ્ઝર્વેશન ટાઈમ ઘટી જશે. માની લો કે એક વ્યક્તિને તમે એક સ્પેસક્રાફ્ટમાં અવકાશમાં મોકલી દો છો અને એની સ્પેસક્રાફ્ટની સ્પીડ છે લાઇટની સ્પીડની બરાબર, તો એ એક વર્ષ પછી જ્યારે પૃથ્વી પર પાછો આવશે ને તો એ 7 વર્ષ પછીના ફ્યુચરમાં પગ રાખશે.
1: જી,
0: રાઈટ. સો ધેટ ઇઝ અ રિલેટિવિટી.
1: જી,
0: બાય રિલેટિવિટી ફ્યુચર ટાઈમ ટ્રાવેલ ઇઝ થિયોરેટિકલી પોસિબલ, બટ બેકવર્ડ ટાઈમ ટ્રાવેલ ઇઝ નોટ.
1: Not possible.
0: No. અને કદાચ એ થઈ પણ જાય ને તો એ બહુ ડેન્જરસ વસ્તુ છે. તમે વિચાર કરો ને, એક વ્યક્તિ માની લો પોતાના પાસ્ટમાં જઈને પોતાના જ એન્સેસ્ટર્સને મારી નાખે, તો આજના તેના અસ્તિત્વનું શું? જે આખી આપણી સમાજ વ્યવસ્થા છે એ આખી જ ખોરવાઈ જાય.
1: જી, બિલકુલ
0: રાઈટ. તો રિવર્સ ટાઈમ ટ્રાવેલ ફિઝિક્સ પોઈન્ટ ઓફ વ્યૂ ઇઝ ઓલ્સો નોટ એક્સપ્લેનેબલ, એન્ડ ઇફ ઇટ ઇઝ ધેર ઇટ ઇઝ વેરી ડેન્જરસ.
1: ઓકે, તો આ કેટલું નજીક છે કે આવું ભાઈ થઈ શકે ફ્યુચરમાં?
0: ટાઈમ મશીન્સ ખાલી મૂવીઝમાં જ છે.
1: અચ્છા, આપણે સાયફાઈ મૂવી જોતા હોઈએ છીએ અને આમાં આપણે જોઈને આપણે ઘણા બધા એવા અનુમાન લગાવતા હોઈએ છીએ કે આ તો થશે, આ તો થવાનું છે.
0: વોર્મ હોલ્સ બતાવતા હોય છે ને, ટનલ જેવું હોય કે નહીં, તમને લાઇટની સ્પીડમાં લઈ જાય અને તમે સમય કરતા આગળ જતા રહો, એવું થિયરી થી પોસિબલ છે. હાઉએવર, એવું કોઈ મશીન હજી સુધી બન્યું નથી.
1: યસ યસ યસ. તો હવે એવું ભી થઈ શકે ને કે હવે અત્યારના જે ઉદ્યોગપતિ છે, મોટા મોટા લોકો, હવે એમને ભી સ્પેસમાં જવું છે, કારણ કે બધાને અત્યારે સ્પેસમાં જવું બધાને પસંદ છે. તો હવે આવું કેટલું પોસિબલ છે કે હું મારી પાસે પૈસા છે અને અઢળક નાણાં ખર્ચીને એકવાર ચંદ્ર પર આંટો મારતી આવું, તો આવું કેટલું પોસિબલ છે કે આવું ભી થઈ શકે ફ્યુચરમાં?
0: થઈ શકે, ડેફિનેટલી થઈ શકે. અત્યારે થઈ રહ્યું છે. ઓકે, સ્પેસ ટુરિઝમ તમે જુઓ તો ઇટ્સ ઓન બૂમ. ઘણી બધી યુએસની સંસ્થાઓ છે, બ્લુ ઓરિજિન છે, જેમણે આવી રીતના સબ ઓર્બિટલ ફ્લાઇટ્સ, ટુરિસ્ટ ફ્લાઇટ્સ ક્રિએટ કરી છે કે જે અમુક મિનિટ્સ માટે તમને લઈ જાય અને પૃથ્વીના જે કર્વેચર્સ છે એ તમે ઉપરથી જોઈ શકો.
1: અરે વાહ,
0: ધેટ ઇઝ સબ ઓર્બિટલ ફ્લાઇટ્સ. અને સ્પેસએક્સ દ્વારા ઓર્બિટલ ફ્લાઇટ્સ પણ ક્રિએટ થઈ છે ટુરિસ્ટ માટે કે જે અમુક દિવસો સુધી તમને સ્પેસમાં લઈને જાય, પણ ઇટ ઇઝ વેરી એક્સપેન્સિવ.
1: યા, ઇટ્સ વેરી એક્સપેન્સિવ.
0: યસ યસ, ડેફિનેટ.
1: હવે આપણે ઇસરો વિશે વાત કરીશું. આપણા ભારતનો ગર્વ કહી શકાય ઇસરો, કારણ કે એમને આપણે ભારતને વૈજ્ઞાનિક ક્ષેત્રે ખૂબ સારી એવી સફળતા અપાવી છે અને આપણે બહુ બધા પાસ્ટમાં બે એવા મિશન કર્યા છે, ગગનયાન છે, મંગલયાન છે, ચંદ્રયાન છે, ઘણા બધા એવા આપણે મિશન કર્યા છે અને આજે આપણે ગર્વથી કહી શકીએ કે આપણી પાસે પણ નાસાને ટક્કર મારી શકે એવું ઇસરો છે.
0: ચોક્કસ ચોક્કસ, કેમ નહીં.
1: એટલે હવે આપણે ઇસરોના અપકમિંગ પ્રોજેક્ટ્સ વિશે વાત કરીશું, મિશન વિશે વાત કરીશું. રાકેશ શર્માને જ્યારે ઇન્દિરા ગાંધી ત્યારના પ્રાઇમ મિનિસ્ટરે પૂછ્યું હતું કે ત્યાંથી ભારત કેવું લાગે છે, ત્યારે એમણે કહ્યું કે બધા જ વિશ્વના દેશો કરતા ભારત ખૂબ સરસ લાગે છે અને એ ગુસબમ્સ વાળી મોમેન્ટ્સ આપે છે. હવે આપણે ફરીથી આપણે આપણા એસ્ટ્રોનટ્સને તૈયાર કરી રહ્યા છે અપકમિંગ પ્રોજેક્ટ્સ માટે, કેવી રીતે તૈયારીઓ ચાલી રહી છે?
0: જે ગગનયાન મિશન છે એ બે તબક્કામાં અત્યારે ચાલી રહ્યું છે. એક માનવ રહિત મિશન, એટલે કે કોન્સેપ્ટ પ્રૂફિંગ માટે એક ફર્સ્ટ સેટેલાઇટ લોન્ચ થશે આ વર્ષના એન્ડ સુધીમાં અને એમાં આખા જે એર ડ્રોપ ટેસ્ટ બી એના સક્સેસફુલી કમ્પ્લીટ થઈ ગયા છે અને એ સફળતાપૂર્વક એની સ્પ્લેશ ડાઉન આપણે અચીવ કરી શક્યા તો આપણે નેક્સ્ટ મિશનમાં જઈશું. તો જે હ્યુમન મિશન છે ધેટ ઇઝ ટાર્ગેટેડ બાય 2020.

0: દે આર ગુડ ટુ ગો. અને જ્યાં સુધી પ્રોજેક્ટનો સવાલ છે, જે એનું લોન્ચ વ્હીકલ છે LVM3, એની એસેમ્બલી પણ સ્ટાર્ટ થઈ ગઈ છે. તો પ્રોજેક્ટ ઇઝ રિયલી રિયલી ઇન ગુડ શેપ, અને એનું ડેમોન્સ્ટ્રેશન આપણે નજીકના ભવિષ્યમાં જોઈ શકશું.
1: જી, વો ખૂબ જ ગર્વની વાત કહેવાય કે હવે આપણા ભારતના લોકો ત્યાં મિશનમાં જશે, ત્યાં સંશોધન કરશે, અને
0: હા,
1: આપણા
0: એ 3 દિવસનું મિશન રહેશે.
1: જી
0: 400 કિલોમીટરની ઓર્બિટ રહેશે એમની,
1: હા
0: લિયો ઓર્બિટ કહેવાય.
1: જી
0: અને એમાં એ લોકો 3 દિવસ સુધી બધા એક્સપેરિમેન્ટ્સ કરશે અને પછી પરત આવશે.
1: જી હવે આપણે આગળ વાત કરીશું યુવા મિત્રો માટે. હવે એમને જ્યારે કરિયર બિલ્ડ કરવું હોય, એસ્ટ્રોનોમીમાં જવું હોય, એસ્ટ્રોનટ્સ બનવું હોય, તો એના માટે શું કઈ રીતે પરસ્યુ કરી શકે, કઈ પ્રકારનો એમને કોર્સ લેવો જોઈએ, અને હવે આમાં જ ફ્યુચર બનાવવું હોય તો એમના માટે દરવાજાઓ ખુલ્લા હશે. ત્યાં ભી એક સમય એ ભી ચંદ્ર પર જઈ શકશે, મંગળ પર જઈ શકશે, અને ભારતનું નામ રોશન કરી શકશે.
0: કેમ નહીં, કેમ નહીં. ઈસરો હંમેશાથી વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સપોર્ટિવ રહ્યું છે. તમે ઈસરોની ઓફિશિયલ વેબસાઇટ ઉપર બી ચેક કરી શકો છો કે સ્ટુડન્ટ્સના ડેડિકેટેડ પોર્ટલ્સ છે. દર વર્ષે નેશનલ લેવલ ઉપર યુવિકા પ્રોગ્રામ યોજાય છે, જેમાં ધોરણ 9ના બાળકો ભાગ લઈ શકે છે. હું ગુજરાતના વિદ્યાર્થી મિત્રોને પણ કહીશ કે તેઓ ભાવિકા પોર્ટલ ચેક કરે. ભાવિ વૈજ્ઞાનિક કાર્યક્રમ એનું એવું ફૂલ ફોર્મ છે. એ કાર્યક્રમ બી દર વર્ષે ઓક્ટોબર નવેમ્બર મહિનામાં યોજાય છે. ધોરણ 9 થી ધોરણ 12ના વિદ્યાર્થીઓ એમાં ભાગ લઈ શકે છે.
1: જી
0: તો એ ગુજકોસ્ટ બી એમાં કોહોસ્ટ છે, અને ખૂબ સરસ એક્ટિવિટીઝ બાળકો માટે એમાં કરાવવામાં આવે છે. બધી લેબોરેટરી દેખાડવામાં આવે છે, થિયોરી સમજાવવામાં આવે છે, સ્કાય ગેઝિંગ, એટલી બધી એક્ટિવિટીઝ એમના માટે હોય છે કે જો કોઈ વિદ્યાર્થી ખરેખર એ દિશામાં ભણવા માંગતો હોય તો એના માટે ખૂબ સરસ છે.
1: જી
0: જે એન્જિનિયરિંગ અને પોસ્ટ ગ્રેજ્યુએશનના વિદ્યાર્થીઓ છે, એમના માટે હું સજેસ્ટ કરીશ કે એ લોકો રિસ્પોન્ડ પોર્ટલ ચેક કરે. રિસ્પોન્ડ પોર્ટલ એ ઇસરોનું એવું પોર્ટલ છે કે જ્યાં ઇસરો જે નવા નવા વિષયો ઉપર સંશોધન કરે છે એના સબ્જેક્ટ લિસ્ટેડ છે. હવે જો કોઈ વિદ્યાર્થી એ સબ્જેક્ટ ઉપર પ્રોજેક્ટ કરવા માંગતો હોય તો ગવર્મેન્ટ એને ફંડ પણ આપે છે.
1: જી બિલકુલ.
0: તો આજે વિદ્યાર્થીઓ એ રિસ્પોન્ડ પ્રોગ્રામ મારફતે પણ ઇસરો અપ્રોચ કરી શકે છે.
1: જી બિલકુલ, જી બિલકુલ. કેયાજી, ખૂબ જ સરસ વાત કરી અને ખૂબ જ એવી ઇન્ફોર્મેશન તમે આપી જે મેં બી મને પણ નહોતી ખબર, અને તમારી સાથે સંવાદ કરીને ખૂબ જ મજા આવી, અને એવું જ લાગ્યું કે મારી સામે ચંદ્ર તારા સામે ગગન અને અવકાશને મારી નરી આંખે અત્યારે જોઈ રહી છું, એવો અહેસાસ તમે કરાવ્યો. તો આ હતો સંવાદ કેયા શુક્લા સાથે, ઇસરોના સાયન્ટિસ્ટ, અને એમની સાથે બહુ બધી વાત કરી, ખૂબ સરસ વાત કરી. તો યુવા મિત્રો, અત્યારે આ કાર્યક્રમમાં સમય થઈ ગયો છે વિદાય લેવાનો, કારણ કે આપણી પાસે સમયનો અભાવ છે. ફરીથી આપણે મળીશું, નવી વાતચીત કરીશું, નવા વિષય સાથે સંવાદ કરીશું. તો કેયા મેમ, આપ અમારા આકાશવાણીના સ્ટુડિયોમાં આવ્યા અને ખૂબ સરસ વાત કરી, એ બદલ આપનો આભાર.

આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળીએ બિનફિલ્મી ગીતો. પ્રથમ સાંભળીએ આશા ભોંસલેના સ્વરમાં ગવાયેલું આ ગીત.

0: કાર્યક્રમમાં હવે સાંભળી અલકા યાજ્ઞિકના સ્વરમાં ગવાયેલી આ રચના. ગીતના શબ્દો લખ્યા છે જાવેદ અખ્તરે.
1: તુમ્હારા નામ મેરે તન બદન મેં જિંદગી બન કે રહેતા હૈ, સુન સકો તો સુનો કે ઇન ફિઝાઓ કે હોંટો પર ભી તુમ્હારા હી નામ હૈ. આ સકો તો આ જાઓ કે મેરે સાથ યે ફિઝાએં ભી સદિયોં સે તુમ્હારે ઇંતઝાર મેં હૈ.

અલકા યાજ્ઞિકના સ્વરમાં ગવાયેલા ગીત સાથે આજનો બિન ફિલ્મી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરવાની રજા આપશો. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: नमस्कार, आकाशवाणी समाचार प्रवेश अड़ियेचा वाँचे छे। मुख्य समाचार। प्रधानमंत्री नरेन्द्र मोदीए भारत यूरोपियन संघ मुक्त व्यापार करार पर वातचीत आगळ वधारवामां सहकार बदल स्लोवाकियाना प्रधानमंत्रीनो आभार मान्यो। ભારત અને સ્લોવાકિયા વચ્ચે 11 સમજૂતી કરાર થયા। સરકારે જણાવ્યું કે તમામ ઓઇલ રિફાઇનરી પૂરતા કાચા તેલના ભંડાર સાથે સંપૂર્ણ ક્ષમતાથી કાર્યરત। ઉત્તર રેલવેના અંબાલા અને ગુજરાતના અમદાવાદ મંડળ માટે કવચ પરિયોજનાને રેલવેની મંજૂરી। બ્રિટનમાં 16 વર્ષથી ઓછી વયના બાળકો માટે જોખમી સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ। અને ફિફા વિશ્વકપ 2026માં ગ્રુપ એફની મેચમાં ટ્યુનિશિયા સામે સ્વીડનનો વિજય। સમાચાર વિગતવાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત યુરોપિયન સંઘ મુક્ત વેપાર કરાર પર વાતચીત આગળ વધારવામાં સહકાર બદલ સ્લોવાકિયાના પ્રધાનમંત્રી રોબર્ટ ફિકોનો આભાર વ્યક્ત કર્યો। તેમણે કહ્યું બંને પક્ષ આ કરારના ઝડપી અમલીકરણ માટે કામ કરશે જેથી તેમના ઉદ્યોગો, સ્ટાર્ટઅપ્સ અને વેપારીઓને લાભ મળી શકે। બ્રાતિસ્લાવામાં સ્લોવાકિયાના પ્રધાનમંત્રી સાથે સંયુક્ત સંવાદદાતા સંમેલનને સંબોધતા શ્રી મોદીએ કહ્યું હતું કે મુક્ત વેપાર કરારનું સફળ સમાપન ભારત યુરોપિયન સંઘના આર્થિક સંબંધમાં મહત્વનું સાબિત થશે। શ્રી મોદીએ ભાગીદારીમાં ટેકનોલોજીની વધતી ભૂમિકા પર પ્રકાશ પાડતા કહ્યું ડિજિટલ ટેકનોલોજી બંને દેશ વચ્ચે ભવિષ્યના સહયોગને એક મુખ્ય સ્તંભ હશે। વૈશ્વિક મુદ્દાઓ અંગે પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે ભારત અને સ્લોવાકિયા તમામ વિવાદ અને તણાવનું સમાધાન શાંતિપૂર્ણ રીતે થવું જોઈએ તેના પર સંમત થયા છે।
1: વૈશ્વિક મંચ પર ભી ભારત ઓર સ્લોવાકિયા કરીબી સામંજસ્ય સે આગે બઢ રહે હમ સહમત હૈ કે સભી વિવાદો ઓર તણાવો કા સમાધાન શાંતિપૂર્ણ તરીકે સે કિયા જાના ચાહીએ। हम इस बात पर भी सहमत हैं कि वैश्विक संस्थानों को 21वीं सदी की वास्तविकताओं और चुनौतियों के अनुरूप खुद को रीडिफाइन करना होगा। इस विषय पर हम वैश्विक प्रयासों को सशक्त बनाने की दिशा में काम करेंगे।
0: આ સંવાદ બાદ ભારત અને સ્લોવાકિયા વચ્ચે પ્રવાસન, ડિજિટલ ટેકનોલોજી અને સંરક્ષણ જેવા વિવિધ ક્ષેત્રમાં 11 સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરાયા। સરકારે જણાવ્યું છે કે તમામ ખનિજ તેલ શુદ્ધિકરણ કારખાના એટલે કે ઓઇલ રિફાઇનરી પૂરતા કાચા તેલના ભંડારની સાથે સંપૂર્ણ ક્ષમતાથી કામ કરી રહી છે, તેમજ પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો જાળવી રખાયો છે। પશ્ચિમ એશિયાના તાજેતરના ઘટનાક્રમ પર નવી દિલ્હીમાં યોજાયેલા આંતર મંત્રાલય સંવાદદાતા સંમેલનમાં પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ કહ્યું કે સરકારે ઔદ્યોગિક અને વાણિજ્યિક સંસ્થાઓને છૂટક દુકાનોમાંથી પેટ્રોલ અને ડીઝલ ખરીદવા પર અસ્થાયી પ્રતિબંધ લગાવ્યો છે।
2: भारत सरकार ने 11 तारीख को एक गजट नोटिफिकेशन दिया है और उसके अनुसार एक आदमी को एक दिन में 200 लीटर डीजल देने की बात की गई है और इसके अलावा इंडस्ट्रियल और जो कमर्शियल कंज्यूमर्स हैं उनसे ये कहा गया है कि वो अपनी आवश्यकता का डीजल अपने कंज्यूमर पंप से लें।
0: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને સમાપ્ત કરવા અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલી સમજૂતીનું ભારતે સ્વાગત કર્યું। આ સંઘર્ષથી સમગ્ર વિશ્વમાં ગંભીર આર્થિક સંકટ સર્જાયું અને અનેક દેશમાં જાનમાલનું પણ નુકસાન થયું છે। સોશિયલ મીડિયા સંદેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું ભારતને આશા છે કે આ સમજૂતીથી ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા જળવાઈ રહેશે, તેમજ શિપિંગ અને વેપારની સ્વતંત્રતા સુનિશ્ચિત થશે। પ્રધાનમંત્રીએ કહ્યું ભારત અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરવા અને કાયમી અંતિમ સમાધાન સુધી પહોંચવા તત્પર છે। રેલવે મંત્રાલય દ્વારા ગુજરાતના અમદાવાદ મંડળ માટે 140 કરોડ રૂપિયા અને ઉત્તર રેલવેના અંબાલા મંડળ માટે 201 કરોડ રૂપિયાની કવચ પરિયોજનાને મંજૂરી અપાઈ છે। કવચ દેશમાં વિકસિત સ્વચાલિત પ્રણાલી છે। બ્લોક ખંડને આવરી લેતા 598 કિલોમીટરના માર્ગ પર કવચ વર્ઝન 4.0 સ્થાપિત કરવા મંજૂરી અપાઈ છે। આ મંજૂરી સાથે મંડળના અન્ય ખંડ પણ કવચ હેઠળ આવરી લેવાશે, તેથી સમગ્ર મંડળમાં સ્વદેશી ટ્રેન સુરક્ષા પ્રણાલીના વ્યાપક વિસ્તરણનો માર્ગ મોકળો બનશે। ઉલ્લેખનીય છે કે રેલવે સુરક્ષાને મજબૂત કરવા અને ટ્રેન સંચાલનને આધુનિક બનાવવાના સતત પ્રયાસ હેઠળ પોતાના નેટવર્કમાં કવચનું વિસ્તરણ કરી રહ્યું છે। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનો જીવન પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ

0: ન્યૂઝ ઓન એઆઈઆર ડોટ જીઓવી ડોટ આઈએન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબી આઈડીને ફોલો કરશો. ઉત્તર પ્રદેશના જેવરમાં નોઈડા આંતરરાષ્ટ્રીય વિમાનમથકથી વાણિજ્યિક ઉડાનનો આજથી પ્રારંભ કરાયો. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજરાપુ રામમોહન નાયડુએ આ ઉદઘાટન સમારોહને સંબોધતા કહ્યું હતું કે પહેલા તબક્કામાં તેની ક્ષમતા પ્રતિવર્ષ 1,20,00,000 પ્રવાસીઓની હશે. અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસ અંગે પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી નાયડુએ કહ્યું હતું કે તપાસ સંપૂર્ણ ગંભીરતાથી અને નિર્ધારિત પ્રક્રિયા મુજબ ચાલી રહી છે.
1: When it comes to the delay,
2: जहाँ तक देरी का सवाल है, मुझे नहीं लगता कि इसे देरी कहा जा सकता है, क्योंकि किसी भी जांच में निर्धारित समय लगता ही है. अगर आप दुनिया भर में इस तरह की अन्य घटनाओं को देखें तो औसतन उन्हें पूरा होने में लगभग 2 साल का समय लगा है, जबकि कुछ मामलों में इससे भी अधिक समय लगा है. मैं ये नहीं कह रहा हूँ कि हमें भी इतना समय लेना चाहिए, लेकिन यदि जाँच प्रक्रिया में कुछ आवश्यक चरण शामिल है तो हमें सुनिश्चित करना होगा कि उन प्रक्रियाओं को पूरा करने के लिए जितना समय आवश्यक हो उतना समय दिया जाए.
0: બ્રિટન સરકારે 16 વર્ષથી ઓછી વયના બાળકો માટે જોખમી સોશિયલ મીડિયા મંચના ઉપયોગ પર પ્રતિબંધ લગાવ્યો છે. પ્રધાનમંત્રી કીર સ્ટાર્મરે આ નિર્ણયને મોટી ક્ષણ ગણાવી. સરકારે જણાવ્યું કે તેઓ સોશિયલ મીડિયા પર સંપૂર્ણ પ્રતિબંધથી ઘણું આગળ વધીને 16 વર્ષથી ઓછી વયના બાળકો માટે લાઇવ સ્ટ્રીમિંગ અને અજાણ્યા લોકો સાથે વાતચીત જેવી જોખમી પ્રવૃત્તિઓને પણ અવરોધિત કરશે. સત્તાવાર નિવેદનો મુજબ આ પ્રતિબંધ ગેમિંગ સાઇટ સહિત ઓનલાઇન સેવાઓની એક વિસ્તૃત શૃંખલા પર પણ લાગુ થશે. યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીએ કહ્યું કે રશિયાએ ગઈકાલે રાત્રે પાટનગર કીવ અને ખાર્કી ઉપર હજારો ડ્રોન અને અનેક મિસાઇલથી હુમલો કરતા 11 લોકોના મોત થયા છે. આ પહેલા ગઈકાલે ઝેલેન્સ્કી અને રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે અલગ અલગ ટેલિફોન પર વાતચીત કરી હતી. બીજી તરફ રશિયા યુક્રેન યુદ્ધ આજે ફ્રાન્સમાં થઈ રહેલા G7 શિખર સંમેલનમાં થનારા સંવાદમાં ચર્ચાનો વિષય બનશે. ફૂટબોલ ફિફા વિશ્વકપ 2026માં સ્વીડને ગ્રુપ એફની મેચમાં ટ્યુનિશિયાને 5-1થી હરાવ્યો. મેક્સિકોના મોન્ટેરી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં સ્વીડને બીજા હાફમાં ભવ્ય પ્રદર્શન કરતા આ નિર્ણાયક જીત મેળવી વિશ્વકપ અભિયાનનો ભવ્ય પ્રારંભ કર્યો. મેટિયસ સ્વાનબર્ગે 88મી મિનિટમાં 5મો ગોલ કર્યો હતો, જ્યારે ટ્યુનિશિયાએ હાફ ટાઈમથી પહેલા ગોલ કરવા છતાં હારનો સામનો કરવો પડ્યો. આજે ગ્રુપ એચની મેચમાં સ્પેન અને કાબો વર્ડે વચ્ચે મુકાબલો થશે. ભારતીય સમય મુજબ રાત્રે 9:30 વાગે અમેરિકાના એટલાન્ટા સ્ટેડિયમમાં આ મેચ રમાશે. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડોક્ટર જીતેન્દ્ર સિંહે કહ્યું કે ગત 12 વર્ષમાં વિજ્ઞાન અને ટેકનોલોજીએ દેશના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી છે. તે હવે વિશિષ્ટ ક્ષેત્રથી શાસન, નવીનતા અને જનકલ્યાણનું મુખ્ય સ્તંભ બની ગયું છે. નવી દિલ્હીમાં ભારતની સેવામાં વિજ્ઞાનના 12 વર્ષ વિષય પર યોજાયેલા સંવાદદાતા સંમેલનમાં શ્રી સિંહે કહ્યું કે વિજ્ઞાન આધારિત વિકાસે ટેકનોલોજીને મુખ્ય રાષ્ટ્રીય મિશન અને અગ્રણી કાર્યક્રમનું અભિન્ન અંગ બનાવવામાં સક્ષમ બનાવી છે. સરકારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એ વિડીયોનું ખંડન કર્યું છે જેમાં એવો દાવો કરાયો છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે સરળ આર્થિક લાભનો વાયદો કરનારા એક રોકાણ મંચનું સમર્થન કર્યું છે. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો PIBના તથ્ય તપાસ એકમે આ વિડીયોને ખોટો ગણાવતા કહ્યું કે સરકારે આવી કોઈ યોજનાનું સમર્થન નથી કર્યું. સરકારે લોકોને આવી કોઈપણ માહિતીની પુષ્ટિ માત્ર સત્તાવાર સ્ત્રોતથી કરવા આગ્રહ કર્યો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત યુરોપિયન સંઘ મુક્ત વેપાર કરાર પર વાતચીત આગળ વધારવામાં સહકાર બદલ સ્લોવાકિયાના પ્રધાનમંત્રીનો આભાર માન્યો. ભારત અને સ્લોવાકિયા વચ્ચે 11 સમજૂતી કરાર થયા. સરકારે જણાવ્યું કે તમામ ઓઇલ રિફાઇનરી પૂરતા કાચા તેલના ભંડાર સાથે સંપૂર્ણ ક્ષમતાથી કાર્યરત. ઉત્તર રેલવેના અંબાલા અને ગુજરાતના અમદાવાદ મંડળ માટે કવચ પરિયોજનાને રેલવેની મંજૂરી. બ્રિટનમાં 16 વર્ષથી ઓછી વયના બાળકો માટે જોખમી સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ. ફિફા વિશ્વકપ 2026માં ગ્રુપ એફની મેચમાં ટ્યુનિશિયા સામે સ્વીડનનો વિજય. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
3: પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. પ્રસ્તુત છે એક ગીત.

હમણાં સાંભળી રહ્યા હતા. કલાકાર હતા ફકીરચંદ દંતાણી, રચના હતી અખો ભગતની. આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, હવે સાંભળશો પ્રાદેશિક સમાચારનું ધ્વનિમુદ્રણ.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યને ઔદ્યોગોનું વૈશ્વિક કેન્દ્ર બનાવવાની નેમ સાથે ગુજરાત ઔદ્યોગિક નીતિ 2026 જાહેર કરાઈ.

0: અમદાવાદ રેલવે મંડળ માટે 140 કરોડ રૂપિયાના ખર્ચે કવચ પરિયોજનાને મંજૂરી. નીટ પેપર લીક મામલે અમદાવાદ ગુના શાખાએ 3 આરોપીની ધરપકડ કરી. દક્ષિણ ગુજરાતમાં આગામી 3 દિવસ હળવા વરસાદની આગાહી. અને પ્રથા પ્રવારે પ્રથમ ગુજરાત રાજ્ય રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2026નું ખિતાબ જીત્યું. સમાચાર વિગતવાર. ગુજરાતને વૈશ્વિક ઉત્પાદન, નવીનતા અને રોકાણનું કેન્દ્ર બનાવવા માટે રાજ્ય સરકારે આજે ગુજરાત ઔદ્યોગિક નીતિ 2026 જાહેર કરી છે. આ નીતિનો મુખ્ય હેતુ વિકસિત ગુજરાતથી વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવાનો છે. નવી નીતિ ઉદ્યોગો, સ્ટાર્ટઅપ્સ, એમએસએમઈ, મહિલા ઉદ્યોગ સાહસિકો તેમજ સંશોધન અને વિકાસને પ્રોત્સાહન આપશે. આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ નીતિનું અનાવરણ કર્યું હતું. તેમણે કહ્યું, નવી ઔદ્યોગિક નીતિ હેઠળ હરિત હાઇડ્રોજન, હરિત એમોનિયા, ઇલેક્ટ્રિક વાહનો, ઓટો કોમ્પોનન્ટ્સ, ઉડ્ડયન, અવકાશ ઉત્પાદન, સેમિકન્ડક્ટર, સહાયક ઉદ્યોગો, ઔષધીય, કાપડ, ડ્રોન, રોબોટિક્સ, રમકડાં જેવા ક્ષેત્રોને પ્રાથમિકતા આપવામાં આવી છે.
1: આ નીતિનું સૌથી મહત્વનું પાસું ગ્રીન અને સસ્ટેનેબલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ છે. ગુજરાત ઔદ્યોગિક નીતિ 2026માં ગ્રીન ઇન્ડસ્ટ્રીઝ પાર્ક, વેસ્ટ વોટર રિસાયકલિંગ, ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ, ક્લીનર પ્રોડક્શન ટેકનોલોજી અને સર્ક્યુલર ઇકોનોમીને પ્રોત્સાહન અપાયું છે.
0: નવી નીતિ અંતર્ગત સ્ટાર્ટઅપ્સને દર મહિને 25,000 રૂપિયા સુધીનું ભથ્થું 1 વર્ષ માટે અપાશે. એમએસએમઈ એકમને મૂડી સહાય, વ્યાજ સહાય અને વીજ દર સહાયનો વિકલ્પ આપવામાં આવ્યો છે. નીતિના પ્રથમ 5 સંશોધન અને વિકાસ કેન્દ્રોને વિશેષ પ્રોત્સાહન મળશે. સાથે જ ગુજરાત સંશોધન અને નવીનીકરણ પાર્કની સ્થાપના કરશે. ભારતીય રેલવેએ અમદાવાદ મંડળ માટે 140 કરોડ રૂપિયાના ખર્ચે કવચ પરિયોજનાને મંજૂરી આપી છે. કવચના આ 4th તબક્કા હેઠળ અમદાવાદ ડિવિઝનના 48 બ્લોક સેક્શનમાં 598 કિલોમીટર આવરી લેવાશે. અગાઉ અમદાવાદ ડિવિઝનના લગભગ 702 કિલોમીટર રૂટ પર કવચનું કામ મંજૂર કરાયું હતું. આજે આપેલી મંજૂરી સાથે ડિવિઝનના બાકીના વિભાગો પણ કવચ હેઠળ આવરી લેવામાં આવશે, જેનાથી સમગ્ર ડિવિઝનમાં સ્વદેશી ટ્રેન સુરક્ષા પ્રણાલીનો વ્યાપક ઉપયોગ થશે. ઉલ્લેખનીય છે કે કવચ એ સ્વદેશી રીતે વિકસિત ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન એટીપી પ્રણાલી છે, જે સલામતી વધારવા માટે વિકસાવાઈ છે. તે સિગ્નલ પાસિંગ એટ ડેન્જરને રોકવામાં મદદ કરે છે. અસુરક્ષિત પરિસ્થિતિઓને ટાળવા માટે જરૂર પડે ત્યારે આપમેળે બ્રેક લગાવે છે. ગંભીર પરિસ્થિતિઓમાં ટ્રેનની ગતિને નિયંત્રિત કરે છે અને અથડામણનું જોખમ નોંધપાત્ર રીતે ઘટાડે છે. અમદાવાદ સાયબર ગુના શાખાએ નીટ પેપર મામલે 3 આરોપીની ધરપકડ કરી છે. રાજસ્થાનથી પકડાયેલા 2 આરોપીઓ સોશિયલ મીડિયા પર ચેનલ ચલાવી નીટનું પેપર વેચતા હતા, જ્યારે બિહારથી પકડાયેલો આરોપી નીટના રિફંડના નામે છેતરપિંડી કરતો હતો. અમદાવાદ ગુના શાખાના જેસીપી શરદ સિંગલે જણાવ્યું હતું કે પકડાયેલા આરોપીઓએ પેપર લીક નથી કર્યા. આરોપીઓએ સોશિયલ મીડિયા મારફતે જાહેરાત કરી હતી કે તેમની પાસે ફરીથી લેવાનાર નીટ પરીક્ષાનું પેપર છે.
2: કુલ 8 જેટલા ટેલિગ્રામ ચેનલ આ લોકો ચલાવતા હતા અને દરેક ટેલિગ્રામ ચેનલમાં પ્રીમિયમ મેમ્બર્સ પણ એડ કરતા હતા. આ લોકો એડવાન્સ જો લોકો પાસેથી, આમ જનતા પાસેથી લેતા હતા. આ લોકો ગેમિંગની વેબસાઇટ પર જઈને ત્યાં અકાઉન્ટ્સ ખોલાવીને એના અકાઉન્ટમાં લેતા હતા અને પછી થોડી દેર રમીને જેટલા પૈસા આવે એમાંથી થોડા બહુ હાર જીત કરીને ગેમિંગથી કન્વર્ટ કરીને આપણે પોતાના અકાઉન્ટમાં અથવા વિડ્રોલ કરાવતા હતા.
0: રાજકોટ મહાનગરપાલિકાએ ખોરાકમાં ભેળસેળ કરતા શખ્સો સામે વિશેષ ઝુંબેશ શરૂ કરી છે, ત્યારે આજે વિવિધ સ્થળોએ નિરીક્ષણ દરમિયાન અધિકારીઓને એક દુકાનમાં અસ્વચ્છ પરિસ્થિતિઓ અને અખાદ્ય સામગ્રી મળી આવી હતી. મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ ખોરાકમાં ભેળસેળ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી હતી.
3: રાજકોટ મહાનગરપાલિકા 1 સાલ કે લીએ ઇન્ટેન્સિવ કેમ્પેન શરૂ કર રહી હૈ. ઇસકે આધાર પર જહાં ભી ખાને પીને કી જો વ્યવસ્થા હૈ, હરેક મે એડલ્ટરેશન ના હો, કન્ટેમિનેશન ના રહે, ઇસ લેવલ કા હમારી મેડિકલ ટીમ્સ ચેક એન્ડ હમને 8 ટીમ્સ જો ફોર્મ કરી હૈ, કન્ટિન્યુઅસલી ડ્રાઇવ કરતી રહેગી ઓર રાજકોટ સિટી મે લોગો કો અનએડલ્ટરેટેડ કી ક્વોલિટી કા ફૂડ મિલતા હૈ, એન્શ્યોર કરેગી. હમારે પાસ પાવર્સ હૈ ઇનલાઇઝ કરને કે ઓર ઇવન સીલ કરને કે યુનિટ્સ. અભી હમારી 8 ટીમે બન રહી હૈ, વો અપની અબ ફૂડ ટેસ્ટિંગ લેબ ભી શરૂ કરને જા રહા હૈ.
0: 12 વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના અભિયાન અંતર્ગત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં અનેક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. પાટણ ખાતે આજે યોજાયેલા વિકસિત ભારત સંકલ્પ સંમેલનમાં જિલ્લાના પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકોરે સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવા તેમજ સ્વચ્છતા, વૃક્ષારોપણ, જળ સંરક્ષણ જેવા જન આંદોલનોમાં વધુને વધુ નાગરિકોને જોડાવા અપીલ કરી. છોટાઉદેપુરમાં મહિલા અને બાળ વિકાસ મંત્રી મનીષા વકીલે પત્રકાર પરિષદનું આયોજન કર્યું. તેમણે છેલ્લા 12 વર્ષ દરમિયાન દેશના સર્વાંગી વિકાસ, ગરીબ કલ્યાણ, મહિલા સશક્તિકરણ, યુવા અવસરો, આધુનિક ઇન્ફાસ્ટ્રક્ચર અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવા થયેલા ઐતિહાસિક કાર્યો અંગે વિસ્તૃત માહિતી આપી હતી.
4: સરકારનું એક જ લક્ષ્ય રહ્યું છે કે દરેક યોજનાઓનો 100% લાભ લાભાર્થી સુધી પહોંચે. ડીબીટી દ્વારા બધા જ યોજનાઓના લાભ લાભાર્થી સુધી પહોંચે અને વચોટિયાને વચ્ચેથી હટી જાય એવી રીતની આ યોજનાઓ ડીબીટી દ્વારા શરૂ કરવામાં આવી છે. આપણા સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ ઓર સબકા પ્રયાસ ના મંત્ર માત્ર કાગળ પર નહીં પરંતુ વાસ્તવમાં કોન્ક્રીટ, સ્ટીલ, ઓપ્ટિકલ ફાઇબર અને લાખો કરોડોના રૂપિયાના મૂડીરોકાણના રૂપમાં સાકાર થતા જોયા છે.
0: રાજકોટ ખાતે ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા યોગ શિબિર યોજાઈ હતી. આ પ્રસંગે સાંસદ પરસોત્તમ રૂપાલાએ મેદસ્વીતા મુક્ત જીવનશૈલી અપનાવવા આહવાન કર્યું હતું. મહીસાગર જિલ્લામાં યોજાયેલ જેલ કલ્યાણ શિબિરમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો આપવામાં આવ્યા હતા. વલસાડ જિલ્લામાં ત્રિદિવસીય સરકારની સિદ્ધિઓના પ્રદર્શન યોજાયું હતું, તો સુરેન્દ્રનગરમાં યોજાયેલી જેલ કલ્યાણ શિબિરમાં જિલ્લા પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલાએ જણાવ્યું કે નાના વેપારીઓ અને ગરીબ વર્ગ માટે પ્રધાનમંત્રી પોતે ગેરંટર બનીને 50,000 રૂપિયા સુધીની આર્થિક સહાય લોન સ્વરૂપે પૂરી પાડે છે. તો ડાંગ જિલ્લાના આહવા તાલુકાના ચિટકિયા પ્રાથમિક શાળા ખાતે યોજાયેલી જળ કલ્યાણ શિબિરમાં લાભાર્થીઓને મમતા કીટનું વિતરણ, વહાલી દીકરીનો હુકમ, ગંગા સ્વરૂપા યોજના, વૃદ્ધ સહાય યોજના સહિતની યોજનાઓના લાભ આપવામાં આવ્યા હતા. કચ્છ જિલ્લાના માધાપરામાં 40 બાળકોને ખોરાકી ઝેરની અસર થયાના અહેવાલ છે. અમારા પ્રતિનિધિ હેમાંગ પટેલ જણાવે છે કે ઐશ્વર્યાનગર વિસ્તારમાં મંદિરમાં ભોજન બાદ છાશ પીવાથી બાળકોની તબિયત બગડી હોવાનું પ્રાથમિક અનુમાન છે. બાળકોને સારવાર માટે હોસ્પિટલ માટે ખસેડવામાં આવ્યા છે. ઘટના અંગે ખોરાક અને આરોગ્ય વિભાગે વધુ તપાસ હાથ ધરી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને મારા હેન્ડલ AIR News_ABADને ફોલો કરશો. આજે અધિક માસનો અંતિમ દિવસ અને સોમવારની અમાસ હોવાથી સોમવતી અમાસનું વિશેષ મહત્વ રહેલું છે. રાજ્યમાં અનેક જગ્યાએ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. વલસાડના તિથલ બીચ પર આજે હજારો શ્રદ્ધાળુઓએ સમુદ્ર સ્નાન કરી પિતૃતર્પણ વિધિ કરી હતી અને પિતૃઓના મોક્ષ માટે પ્રાર્થના કરી હતી. દમણ ખાતે નારાયણ મંદિર નજીક દમણગંગા નદી અને અરબી સમુદ્ર સંગમ સ્થળે માછી સમાજની મહિલાઓ દ્વારા પરંપરાગત શક્તિ અને શ્રદ્ધા ભક્તિભાવ સાથે સામૂહિક પૂજા અર્ચના કરવામાં આવી હતી. દક્ષિણ ગુજરાતમાં આજથી 3 દિવસ વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 7 દિવસ દરમિયાન તાપમાનમાં વધુ ફેરફાર થવાની શક્યતા નહીવત છે. જો કે 3 દિવસ બાદ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં પણ હળવા વરસાદની સંભાવના હોવાનું હવામાન વિભાગના નિયામક ડોક્ટર A.K. દાસે જણાવ્યું હતું.
5: आगे का जो फोरकास्ट है 15 जून से लेकर अगले 7 दिन के लिए, इसमें गुजरात रीजन में मेरे जो साउदर्न डिस्ट्रिक्ट है, सूरत, नवसारी, वलसाड, दमन, तापी से लेकर जो डिस्ट्रिक्ट आगे है, उसमें एक-दो स्थान में हल्का से मध्यम बरसात का संभावना रहेगा. तो अगले 7 दिन अधिकतम तापमान में कोई बड़ा बदलाव नहीं रहेगा. अहमदाबाद के लिए आज जनरली क्लाउडी स्काई का पूर्वानुमान दिया गया है.
0: પ્રથા પ્રવારે પ્રથમ ગુજરાત રાજ્ય રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2024નો ખિતાબ જીત્યો છે. અમદાવાદમાં નારણપુરા સ્થિત વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રહેલી આ સ્પર્ધાની ફાઇનલમાં પ્રથાએ અશિકી જોડરને એક રોમાંચક મુકાબલામાં હરાવ્યો. તેણીએ આ મેચ 4-3 જીતી લીધી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યને ઉદ્યોગોનું વૈશ્વિક કેન્દ્ર બનાવવાની નેમ સાથે ગુજરાત ઔદ્યોગિક નીતિ 2026 જાહેર કરાઈ. અમદાવાદ રેલવે મંડળ માટે 140 કરોડ રૂપિયાના ખર્ચે કવચ પરિયોજનાને મંજૂરી. નીટ પેપર લીક મામલે અમદાવાદ ગુના શાખાને 3 આરોપીની ધરપકડ કરી. દક્ષિણ ગુજરાતમાં આગામી 3 દિવસ હળવા વરસાદની આગાહી અને પ્રથા પ્રવારે પ્રથમ ગુજરાત રાજ્ય રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2026નો ખિતાબ જીત્યો. નમસ્કાર.
6: હમણાં આપ સાંભળી રહ્યા હતા પ્રાદેશિક સમાચારનું ધ્વનિમુદ્રણ આકાશવાણી દમણ. હવે સાંભળશો વિવિધ ભારતી પ્રસારણ.